નમસ્કાર, સુપ્રભાત. આજે FM 96.7 મેગાહર્ટ્ઝ પર દેશની સુરીલી ધડકન વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. આજે શુક્રવાર, વૈશાખ દિનાંક 25 શક સંવત 1948, તારીખ 15 મે 2026. અત્યારે સવારના 5:59 થઈ રહી છે. શરણાઈની મંગળ સુરાવલીઓ સાથે અમારી આજની પ્રથમ પ્રસારણ સભાનો આરંભ કરીએ છીએ. સભાના આરંભે આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન.

0: શ્રોતા મિત્રો, અત્યારે સવારના 6 થવા આવ્યા છે. થોડીક ક્ષણોમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: આકાશવાણી સમાચાર કે સાથ મેં વૈષ્ણવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ સંયુક્ત અરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે ઓર ઇટલી કી 6 દિન કી યાત્રા પર રવાના હોંગે. યાત્રા કે પહેલે ચરણ મેં શ્રી મોદી આજ યુએઈ પહોંચેંગે, જહાં વે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સે મુલાકાત કરેંગે. દોનો નેતા દ્વિપક્ષીય મુદ્દો, વિશેષ રૂપ સે ઉર્જા સહયોગ, પારસ્પરિક હિત કે ક્ષેત્રીય ઓર અંતરરાષ્ટ્રીય મુદ્દો પર વિચાર વિમર્શ કરેંગે. હમારે સંવાદદાતા ને બતાયા હૈ કે પ્રધાનમંત્રી કી ઇસ યાત્રા સે દોનો પક્ષો કે બીચ ઉર્જા સુરક્ષા, નિવેશ, પ્રૌદ્યોગિકી ઓર રણનીતિક સાઝેદારી મજબૂત હોને કી ઉમીદ હૈ.
2: इंडिया और यूए की ऊर्जा सुरक्षा साझेदारी अब सिर्फ क्रूड ऑयल तक सीमित नहीं रही. यूएई अभी भी इंडिया का एक महत्वपूर्ण क्रूड ऑयल आपूर्ति करता है, लेकिन ये संबंध अब नेचुरल गैस तक भी विकसित हो चुका है. इस वर्ष के आरंभ में हिंदुस्तान पेट्रोलियम ने अबुधाबी नेशनल ऑयल कंपनी के साथ एक 10 वर्षीय समझौता किया, जिसके अंतर्गत 2028 से प्रतिवर्ष 5 लाख टन एलएनजी की आपूर्ति होगी, जिससे इंडिया को अस्थिर बाजार मूल्यों से कुछ राहत मिलने की संभावना है. रिन्यूएबल एनर्जी और सिविल न्यूक्लियर क्षेत्र में भी सहयोग तेजी से बढ़ रहा है. विनोद कुमार, आकाशवाणी समाचार, अबुधाबी.
1: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि इस वर्ष भारत की अध्यक्षता में ब्रिक्स बहुपक्षवाद को मजबूत करने, सतत विकास को बढ़ावा देने, आर्थिक लचीलेपन को बढ़ाने और अधिक समावेशी वैश्विक व्यवस्था के निर्माण के लिए मिलकर काम करेगा. नई दिल्ली में कल ब्रिक्स देशों के विदेश मंत्रियों और प्रतिनिधि मंडलों के प्रमुखों से बात

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે 96.7 મેગાહર્ટ્ઝ પર. રજૂ કરીએ છીએ અર્ચના ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ.

શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો ભક્તિ સંગીત. હવે સાંભળીએ સુરદાસજીની ભક્તિ રચના. કલાકાર છે આભા દેસાઈ.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના. 96.7 મેગાહર્ટ્ઝ પર આ છે દેશની સુરેલી ધડકન, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. અમૃતધારા ચિંતનાત્મક લઘુવાર્તાલાપની શ્રેણીનો આજનો વિષય છે પથ. વક્તા સુશ્રી લતા હિરાણી.
1: ફૂલ પત્તી ડાળી પર્ણના દ્વારો વટાવી પવન પાલખી પર સવાર થઈ કેટલી મૃદુતાથી પંખીઓના ટહુકા આપણા કાનોમાં પ્રવેશી જાય છે, અને પછી રોમાંચનો એક આખો દરિયો અસ્તિત્વમાં પથરાઈ જાય છે. કુદરત અને માનવને ઈશ્વરે એક આનંદ માર્ગથી જોડ્યા છે. કુદરતનું પ્રત્યેક તત્વ, કહો કે ઈશ્વરનું તમામ અણમોલ સર્જન, પર્વત, સાગર, નદી, ઝરણા, વૃક્ષ, વેલી, ફળ, ફૂલ, ટહુકા કે પુષ્પોની સુગંધ, આ બધા તત્વો સત્ચિત્ત અને આનંદનું સ્વરૂપ છે. ઈશ્વર નિર્મિત આ યાત્રા પથનું આરંભ બિંદુ છે કુદરત અને એનું અંતિમ બિંદુ છે માનવ. આ સમૂળી યાત્રા એ જીવ અને જગત, પ્રકૃતિ અને માનવના આનંદની ઉત્સવ લીલા છે. ક્યારેક સવારના પોરમાં બાલ્કનીમાં ઊભા ઊભા શાંત સડકોને ચૂપચાપ જોઈ રહેતા હોઈએ ત્યારે એમ થાય કે આ સડકને, પથને હૃદય જેવું જરૂર હશે. મૌન સડક ઉપરથી પસાર થતા પગલાઓ કે એની છાતી પર પુરપાટ દોડીએ જતા વાહનો સડકના જડત્વને કાપે છે અને એનું હૃદય ખોલે છે, ને ત્યારે લાગે છે કે જાણે પથ સૌને પળવાર થોભી જવા વિનવે છે. કહે છે, તમારી આ પુરપાટ દોડ, દિવસ રાત થંભ્યા વગરની દોટમાં તમે ક્યાં પહોંચવાના છો ખબર છે? ખરેખર ક્યાંય પહોંચવાનું છે કે પછી આંખો મીંચીને દોડીએ જવું, એ જ તમારો જીવન મંત્ર બની ગયો છે? પથ પર પગલાં માંડતો માનવી એના કશા જ અનુભવ વિના પસાર થઈ જાય ત્યારે જડ કોને ગણવું, પથ કે માનવીને? માનવી ધારે તો પથની હૂંફ કે ઠંડક, પથનું ખરબચડાપણું

0: શકે છે. એના તળિયા પથ સાથે દોસ્તી માંડે તો એને કેટલીય રોમાંચક કથાઓ સાંભળવા મળે ખરી. એ ધારે તો માથા પર છવાયેલા આકાશની પરમતા અનુભવી શકે અને એ રીતે પોતાની હયાતીનો મહિમા પણ. પથની ચારે બાજુ પ્રસરેલું વાતાવરણ એ લીલું હોય કે સૂકું, શહેરી હોય કે ગ્રામ્ય, પણ એને અનુભવવાનું ચૂકવા જેવું નથી. પથ નિર્જીવ નથી, એ જીવંત છે. શહેરની ચકાચક સડકો કે પછી રજોટાયેલા પથરાળ વાંકાચૂકા ગ્રામ્ય રસ્તાઓ અથવા અડાબીડની વચ્ચે અચાનક ઉગી જતી કે એમ જ ખોવાઈ જતી અરણ્ય કેડીઓ માનો સ્પર્શ ઝંખે છે. કોઈ રમતિયાળ બાળક, ઉછળતો યુવાન કે ધીર ગંભીર પ્રૌઢ એની સાથે દોસ્તી માંડે એની વાટ જુએ છે. કવિતાનો પથ વહે છે હૃદયથી હૃદય તરફ. કાગળ પર શબ્દોનો માર્ગ એકબીજાની અડોઅડ અને એકબીજાને જોડતો અજવાળતો જાય છે. ગૃહિણીનો પથ ક્યાંયથી આવતો નથી અને ક્યાંય જતો નથી. એ ઘરના ખૂણે ખૂણે સતત ફરિયાદ કરે છે. માઇલોના માઇલો એ સતત કાપીએ જ જાય છે, પણ એના થકી જ ઘર ઘર જેવું બને છે. પથ દ્રશ્ય હોય એવું ક્યાં જરૂરી છે? ગાઢ જંગલમાં હવાનો પંથ બહુ વિસ્મયજનક અને સંગીતમય હોય છે. સુગંધ ક્યારે સરનામાની રાહ જુએ છે? જેવું ફૂલ ખીલે કે હવાની પાંખે ચારે બાજુ પ્રસરી જ જાય છે. ખુશ્બુનો પંથ હવા જેટલો જ નાજુક અને સુંવાળો હોય છે અને એમ જ વેરાય છે ટવકો. ફૂલ પર ઝાકળ કેવા મધુર પ્રદેશો પાર કરતી ચૂપચાપ બેસી જાય છે એ બાજુની ડાળીની ખબર નથી પડતી. વૃક્ષનો પથ ઉર્ધ્વ છે, એનું આસપાસમાં વધવું, ડાળીઓનું ફેલાવું એ તો પેટા ક્રિયાઓ છે. એની મૂળ ક્રિયા, મૂળ ગતિ ઉપર અંબર સાથે દોસ્તી કરવાની છે, એના તરફ લંબાવવાની છે. આકાશનો પથ ઉતરી આવે છે ધરતી તરફ અને ધરતીનો પથ લંબાય છે અસીમ આકાશ તરફ, અને આ બંનેનો યોગ આખી સૃષ્ટિને ચેતન પૂરું પાડે છે અને એમાં માનવ જીવન વિકસી જાય છે. આજના આ શુભ પ્રભાતે આપ સૌનો જીવન પથ પર એટલો જ રળિયામણો હો એવી શુભેચ્છાઓ સાથે.
1: અમૃતધારાનો આજનો વિષય હતો પથ. વક્તા હતા સુશ્રી લતા હિરાણી. 89

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા 15 જૂન સુધી વધારવામાં આવી. સુરતમાં ગેરકાયદેસર કેદ 86 સગીર સહિત 93 લોકોને બચાવી લેવાયા. રાજ્યના લોકોને આજથી ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા અને એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના અજિત નારાયણે 2 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે, જેમાં ઇંધણ બચત અંગે પ્રધાનમંત્રીની અપીલ પર ચર્ચા થશે. કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવા માટે લખેલા પત્ર બાબતે પણ ચર્ચા થવાની શક્યતા છે. બેઠક દરમિયાન સરકારી કચેરીઓમાં વપરાતી ઉર્જા, વાહનોના અંકુશ બાબતે પણ ચર્ચા વિચારણા થશે. આ ઉપરાંત ગરમીને પગલે આરોગ્ય અને પાણી પુરવઠા વિભાગ દ્વારા થયેલા આયોજન પર પણ ચર્ચા થશે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. સાસણગીર ખાતે સિંહ પ્રજાતિઓ પર સ્પોટલાઇટ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરતા શ્રી યાદવે જણાવ્યું કે ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર વિશ્વમાં આફ્રિકન લાયન સહિતના સિંહોની વસ્તી ઘટી રહી છે, ત્યારે ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં 32% વધારો થયો છે.
1: ભારત ચૂંકિ બિગ કેટ મેં કન્ઝર્વેશન કે લીએ કામ કર રહા હૈ તો હમ એક નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ બના હૈ. ભારત સરકાર કે અંતર્ગત યે એક બડી મહત્વાકાંક્ષી યોજના હૈ ઓર ઇસકે નિર્માણ કાર્ય કો ભી જૂનાગઢ મેં પ્રારંભ કર દિયા હૈ. કાર્ય પ્રગતિ પર હૈ ઓર નિશ્ચિત રૂપ સે આને વાલે સમય મેં દુનિયા કા સબસે બહોત બઢિયા નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ યે ગુજરાત મેં હી પ્રારંભ હોગા.
0: આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધનના મહાનિદેશક એસપી યાદવે જણાવ્યું કે માનવ વન્યજીવ સંઘર્ષ અટકાવવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
2: હમ કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ રેન્જ કન્ટ્રીઝ કે લીએ લોન્ચ કર રહે હૈ, ઉનકે હેલ્થ મેનેજમેન્ટ કે લીએ પ્રોગ્રામ લોન્ચ કર રહે હૈ. ઇન પ્રોગ્રામ્સ કે અલાવા યુથ કો ઇન્વોલ્વ કરને કે લીએ એક યુથ એમ્બેસિડર કા પ્રોગ્રામ, સાથ મેં ઇન્ટર્નશિપ તાકી દૂસરે દેશ કે લોગ કે જો સ્ટુડન્ટ્સ હૈ, વેટ્સ હૈ, વો આકે યહાં પે ઇન્ટર્નશિપ કરે, જો બિગ કેટ હેલ્થ મેનેજમેન્ટ પે યા જો હમારે રીલોકેશન મેં એક્સપર્ટાઇઝ હૈ, ટાઈગર રીલોકેશન કી બાત કરે યા ચીતા ટ્રાન્સ

0: एजुकेशन की बात करें तो इसमें भी हम इंटर्नशिप प्रोग्राम लॉन्च कर रहे हैं।
1: ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા વધારીને 15 જૂન કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવ્યા અનુસાર રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો લાભ મહત્તમ ખેડૂતોને મળી રહે તે ઉદ્દેશથી ખરીદીની સમયમર્યાદા વધારવામાં આવી છે. જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અંદાજે 5,000 ચોરસ ફૂટ જગ્યામાં કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું એસ્ટેટ અધિકારી મુકેશ ગોસાઈએ જણાવ્યું હતું.
2: કોર્પોરેશન કે દ્વારા વોર્ડ નંબર 16 મેં જડેશ્વર પાર્ક સોસાયટી મેઇન રોડ કે પર જો અતિક્રમણ હુઆ થા વો અતિક્રમણ કો દૂર ક્યા ગયા હૈ. યે અતિક્રમણ જો હૈ વો કરીબન 5,000 સ્ક્વેર ફીટ से ज्यादा भूमि पर हुआ अधिग्रहण जामनगर म्युनिसिपल कॉर्पोरेशन ने पुलिस डिपार्टमेंट और अन्य संलग्न डिपार्टमेंट को साथ में रख के दूर करने की कार्यवाही की. उसकी कीमत अंदाजित करोड़ों में गिन सकते हैं क्योंकि वो एक पॉश एरिया है.
1: સુરત પોલીસ અને ઉદયપુર માનવ તસ્કરી વિરોધી એકમ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં પૂણા વિસ્તારમાં ગેરકાયદેસર કેદ અને બાળમજૂરીમાંથી 86 સગીરો સહિત 93 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિક પોલીસ કમિશનર બલરામ મીનાએ જણાવ્યું કે બાળકોને રાજસ્થાનથી લાવવામાં આવ્યા હતા અને અમાનવીય પરિસ્થિતિઓમાં સાડી ફોલ્ડિંગ અને પેકિંગ યુનિટમાં કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ મામલે 4 શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
3: कुछ बच्चों को लाया गया है उधर से वहां से और उनके साथ में यहाँ इलीगली काम करवाया जा रहा है, उनको बंधक बनाया हुआ है. उस इन्फॉर्मेशन के बेसिस पे हमारी जो पूना पुलिस स्टेशन सूरत शहर पुलिस की टीम है उसने कार्रवाई को अंजाम दिया. उनमें चेक करने से हम लोगों को वहां से 93 इस तरह के बच्चों का पता चला और उसके बेसिस पे 4 लोगों की डिटेल्स हम लोगों के पास में आई है. उनके खिलाफ BNS कलम 146 एंड जुवेनाइल जस्टिस एक्ट की कलम 69 के बेसिस
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામની નદીમાં ડૂબી જવાથી 2 કિશોરોના મોત થયા છે. ગરમીથી રાહત મેળવવા ધાતરવડી નદીમાં આ કિશોરો નાહવા પડ્યા હતા, જોકે પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ જતા બંને ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને તરવૈયાઓની ટીમ દોડી આવી હતી. દુર્ઘટનાને પગલે બંને પરિવારો સહિત સ્થાનિક પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠિયાવાડમાં દિવાલ ધરાશાયી થતાં પિતા અને 4 વર્ષના પુત્રનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ દિવાલ તોડવાની કામગીરી દરમિયાન અચાનક આખી દિવાલ ધસી પડતા આ ઘટના બની હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. રાજ્યના લોકોને આજથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે પવનની દિશામાં ફેરફાર થવાને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે, જોકે આજે રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ગરમીની આગાહી કરવામાં આવી છે.
4: ग्रेजुअली 2-4 डिग्री मैक्सिमम टेम्परेचर में फॉल आने की उम्मीद है अगले 3 दिन तक. उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है. इसके साथ जो विंड्स की है तो लोअर लेवल्स पे अभी पश्चिमी से उत्तर पश्चिमी हवाएं चल रही हैं. सबसे ज्यादा जो तापमान आया है अहमदाबाद में 44.1 डिग्री सेल्सियस दर्ज किया गया है. 43.8 राजकोट में आया है.
1: ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતના અજિત નારાયણે 2 ચંદ્રક જીત્યા છે. સ્પર્ધાના 4થા દિવસે અજિત નારાયણ નોંધપાત્ર પ્રદર્શન કરતા ક્લીન એન્ડ જર્ક અને ઓવરઓલ ટોટલ એમ બંને સ્પર્ધામાં પુરૂષોની 71 કિલોગ્રામ શ્રેણીમાં 1 કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. એશિયાના શ્રેષ્ઠ વેઇટલિફ્ટરો સામે સ્પર્ધા કરતા અજીતે અસાધારણ શક્તિ અને સંયમનું પ્રદર્શન કરીને કુલ 314 કિલોગ્રામ વજન ઉપાડ્યું, જેમાં ક્લીન એન્ડ જર્કમાં 174 કિલોગ્રામ વજન ઉપાડવાના ઉત્કૃષ્ટ પ્રયાસોનો સમાવેશ થાય છે. પોરબંદરના બરડા પંથકની કેસર કેરી સમગ્ર દેશની સાથે છેલ્લા 2 વર્ષથી વિદેશમાં પણ પ્રખ્યાત થઈ છે. બરડા પંથકના હનુમાનગઢ અને આદિત્યાણા સહિતના ગામની 2,000 બોક્સ કેસર કેરી અમદાવાદથી કાર્ગો મારફતે યુકે મોકલવામાં આવી છે. યુકેના લેસ્ટર ખાતે આ કેરી

0: ની વધુ માંગ હોવાથી કેરીની નિકાસ કરી હોવાનું પોરબંદરના વેપારી નીતિન દાસાણીએ જણાવ્યું હતું.
1: પોરબંદરમાં આશરે 4-5 હજાર બોક્સની આવક હતી. ગીરનો ભાવ થયો છે 500 રૂપિયાથી કરીને 1000 રૂપિયા અને બૈડા ડુંગર કેસરનો ભાવ થયો છે 700 થી કરીને 1200 રૂપિયા. આપણી બૈડા ડુંગરની કેસર જે આખતર માલ હતો એના પૈસા સારા બન્યા છે. હવે પછી જે માલ છે બધો પાત્તર છે. પાત્તર હોવાને કારણે 25 તારીખ આસપાસ પાછો બધાનો માલ પુષ્કળ પ્રમાણમાં આવશે. વિદેશમાં આ બૈડાની કેસરની ડિમાન્ડ બહુ સારી છે. એની સ્વાદ ને શોરૂમ બધાને ગમી છે. અમે હમણાં જ પણ એક કન્સાઇનમેન્ટ મોકલાવ્યું છે યુકે. એનું રિઝલ્ટ બી સારું છે ને અમે એક્સપોર્ટ કર્યું.
0: પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગને કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર નવી દિલ્હી દ્વારા 5 વર્ષીય અભ્યાસક્રમને મંજૂરી આપવામાં આવી છે. કાઉન્સિલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 5 વર્ષીય પૂર્ણકાલીન બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમ માટે 40 સીટોની પ્રવેશ ક્ષમતા સાથે મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી યુનિવર્સિટીના શૈક્ષણિક માળખું, ગુણવત્તાસભર શિક્ષણ, લાયકાત ધરાવતા ફેકલ્ટી સ્ટાફ તેમજ આધુનિક સુવિધાઓ પ્રત્યેના વિશ્વાસનું પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રીની અપીલના પગલે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવ પ્રશાસન દ્વારા સપ્રમાણ ઇંધણ વપરાશ અને પર્યાવરણ સંરક્ષણ માટે જાહેર અપીલ કરવામાં આવી છે. જે અંતર્ગત દમણમાં દેવકા સ્થિત નમો પથ અને જમપુરના રામસેતુ વિસ્તારમાં હવે માત્ર ઇલેક્ટ્રિક વાહનો, સાયકલ અને પદયાત્રીઓને જ પ્રવેશ મળશે. આ નવી વ્યવસ્થા આગામી 18 મેથી અમલમાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા 15 જૂન સુધી વધારવામાં આવી. સુરતમાં ગેરકાયદેસર કેદ 86 સગીર સહિત 93 લોકોને બચાવી લેવાયા. રાજ્યના લોકોને આજથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા. અને એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના અજિત નારાયણે 2 ચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: अरे सुनो, कल 3 बजे की टिकट बुक कर लूं? सब लोग कह रहे हैं कि वो मूवी बहुत अच्छी है।
1: 3 बजे? मैं तो 3 बजे बिजी हूँ, शाम का शो बुक कर लो।
0: यार ऐसा क्या कर रही हो तुम कल 3 बजे?
1: कमाल है, इतना भी नहीं समझते। अरे 3 बजे हम सब मिलकर सुनते हैं
2: सखी सहेली।
3: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી આપ માણી રહ્યા છો યુગલ ગીતોનો કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે। કાર્યક્રમમાં લઈએ એક વિરામ।
4: વિડીયો લાઈક કરવાના પૈસા મળશે, સો ઈઝી
5: વસાણો।
6: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો, RBI કહે છે
5: જાણકાર બનો, સતર્ક રહો।

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલીની 6 દિવસની મુલાકાત માટે રવાના થશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ વધુ સમાવિષ્ટ વિશ્વ વ્યવસ્થાના નિર્માણ માટે સાથે મળીને કામ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111 લોકોના મોત અને 200 લોકો ઘાયલ. સરકારે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત પર 100 કિલોગ્રામની મર્યાદા નક્કી કરી અને ભારતીય વુશુ ખેલાડી અર્પણા દહિયાએ 11મી સાન્ડા વિશ્વકપમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે, ઇટલીની 6 દિવસની મુલાકાત માટે રવાના થશે. 5 દેશોના તેમના પ્રવાસના પ્રથમ તબક્કામાં શ્રી મોદી આજે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. મીડિયા સાથે વાત કરતા વિદેશ મંત્રાલયમાં પશ્ચિમી બાબતોના સચિવ અઝીમ મહાજને જણાવ્યું કે ઉર્જા બંને દેશોના સંબંધોનો મુખ્ય આધારસ્તંભ છે. તેમણે નોંધ્યું હતું કે ગયા વર્ષે યુએઈ ભારતનો ક્રૂડ ઓઇલનો સૌથી ચોથો મોટો સ્ત્રોત હતો, જે ભારતની તેલ જરૂરિયાતના લગભગ 11% પૂર્ણ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય કંપનીઓએ અબુધાબી નેશનલ ઓઇલ કંપની સાથે દર વર્ષે આશરે 45 લાખ મેટ્રિક ટન માટે લાંબા ગાળાના એલએનજી કરારો મેળવ્યા છે. ભારત એલપીજીનો લગભગ 40% હિસ્સો યુએઈમાંથી આયાત કરે છે. ભારતીય કંપનીઓએ યુએઈ તેલ કંપનીઓમાં રોકાણ કર્યું છે. પ્રધાનમંત્રી મોદીની સંયુક્ત આરબ અમીરાતની 8મી મુલાકાત પ્રસંગે યુએઈમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ પ્રદેશ અભૂતપૂર્વ વિકાસ અને પડકારોનો સામનો કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ બહુપક્ષીયતાને મજબૂત કરવા, ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા, આર્થિક સ્થિતિસ્થાપકતા વધારવા અને વધુ સમાવિષ્ટ વૈશ્વિક વ્યવસ્થા બનાવવા

0: સાથે સાથે મળીને કામ કરશે. નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓ અને પ્રતિનિધિમંડળના વડાઓ સાથે વાત કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે વિકાસશીલ દેશો વચ્ચે સહયોગ વધારવા અને વૈશ્વિક દક્ષિણની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે બ્રિક્સ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. અગાઉ બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે શાંતિ અને સુરક્ષા વૈશ્વિક વ્યવસ્થાના કેન્દ્રમાં છે. તેમણે ભાર મૂક્યો હતો કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો, આર્થિક અનિશ્ચિતતાઓ અને વેપાર, ટેકનોલોજી અને આબોહવા સંબંધિત પડકારો વૈશ્વિક પરિદર્શનને અસર કરી રહ્યા છે.
1: हम ऐसे समय में मिल रहे हैं जब दुनिया तेजी से बदल रही है. अंतर्राष्ट्रीय तनाव, संघर्ष, आर्थिक अनिश्चितता और व्यापार, तकनीक तथा जलवायु से जुड़ी चुनौतियां वैश्विक स्थिति को प्रभावित कर रही हैं. ऐसे समय में ब्रिक्स से सकारात्मक और स्थिर भूमिका निभाने की उम्मीद बढ़ी है. आज कई देश ऊर्जा, भोजन, उर्वरक, स्वास्थ्य सुरक्षा और वित्तीय सहायता जैसी चुनौतियों का सामना कर रहे हैं. ब्रिक्स उन्हें इन समस्याओं से बेहतर तरीके से निपटने में સહાયતા કરી શકતા
0: હે. આ બેઠકમાં બ્રાઝિલ, રશિયા, ઈરાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, યુએઈ, દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના વિદેશમંત્રીઓ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાન પ્રદાન કરશે. આગામી રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા નીટની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગઈકાલે સાંજે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. નીટ પરીક્ષાને સુચારુ અને અસરકારક રીતે યોજવા માટેના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ અનિલ ધીરુભાઈ અંબાણી એડીએ ગ્રુપની કંપનીઓમાંથી એક રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડ સામે નોંધાયેલા કેસના સંદર્ભમાં મુંબઈ, ગુરુગ્રામ અને બેંગલુરુમાં 7 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. એક નિવેદન અનુસાર કંપનીના તાત્કાલિક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અને ડિરેક્ટરોના નિવાસસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેઓ 2015-2017 દરમિયાન કંપનીમાં કાર્યરત હતા. સીબીઆઈએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં વિવિધ જાહેર ક્ષેત્રોની બેન્કો અને એલઆઈસી દ્વારા અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રુપ સામે હજારો કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના 7 કેસ નોંધાયા છે. આ કેસમાં કુલ કથિત નુકસાન 27,337 કરોડ રૂપિયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના શ્રી સત્યસાંઈ જિલ્લાના પુટપર્થીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે એરોનોટિકલ્સ ડેવલપમેન્ટ એજન્સીના એરક્રાફ્ટ ઇન્ટિગ્રેશન અને ફ્લાઇટ ટેસ્ટ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવશે. એરક્રાફ્ટ ઇન્ટિગ્રેશન પરીક્ષણ, ચકાસણી અને પ્રમાણપત્ર માટેની આ સુવિધા એડવાન્સ મીડિયમ કોમ્પેક્ટ એરક્રાફ્ટ પ્રોગ્રામના વિકાસને વેગ આપશે. સંરક્ષણ મંત્રી આનાકાપલ્લી જિલ્લાના ટી સિરાસાપલ્લી ગામમાં ભારત ડાયનેમિક્સ લિમિટેડની નવી અત્યાધુનિક નૌકાદળ સિસ્ટમ મેન્યુફેક્ચરિંગ સુવિધાનો પણ શિલાન્યાસ કરશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111 લોકોના મોત થયા છે અને 200 લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળનું મૂલ્યાંકન કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે વળતર અંગેની માહિતી દર 3 કલાકે પૂરી પાડવામાં આવે. સરકારે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત પર 100 કિલોગ્રામની મર્યાદા નક્કી કરી છે. આ યોજના ઝવેરાત નિકાસકારોને શૂન્ય ડ્યુટી પર કાચા માલની આયાત કરવાની મંજૂરી આપે છે. વિદેશ વેપાર મહાનિદેશાલયે જાહેર નોટિસમાં જણાવ્યું કે નિકાસકારો આ યોજના હેઠળ એક સમયે મહત્તમ 100 કિલોગ્રામ સોનું ડ્યુટી ફ્રી આયાત કરી શકશે. એક અહેવાલ.
2: ये योजना आभूषण निर्यातकों को शून्य शुल्क पर कच्चे माल का आयात करने की अनुमति देती है. विदेश व्यापार महानिदेशालय ने एक सार्वजनिक सूचना में कहा है कि इस योजना के अंतर्गत निर्यातक एक बार में अधिकतम 100 किलोग्राम सोना ही बिना किसी शुल्क के मंगा सकते हैं. महानिदेशालय ने पहली बार आवेदन करने वालों के लिए विनिर्माण संयंत्रों का भौतिक निरीक्षण

0: अनिवार्य कर दिया है ताकि उसकी परिचालन स्थिति और क्षमता का पता लगाया जा सके। इसमें यह भी कहा गया है कि दोबारा बिना शुल्क सोने के आयात के लिए कंपनी को अपने पिछले टारगेट का कम से कम 50% निर्यात पूरा करना होगा। समाचार कक्ष से जया भारती।
1: વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં વધારા વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયાથી વધીને 97.77 રૂપિયા પ્રતિ લીટર થયો છે, જ્યારે ડીઝલનો ભાવ 87.67 રૂપિયાથી વધીને 90.67 રૂપિયા પ્રતિ લીટર થયો છે. તેવી જ રીતે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 106.68 રૂપિયા પ્રતિ લીટર થયો છે અને ડીઝલનો ભાવ 93.14 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ભારતીય વુશુ ખેલાડી અપર્ણા દહિયાએ મકાઉમાં યોજાયેલ 11મી સાન્ડા વિશ્વકપ મહિલાના 52 કિલોગ્રામ વજન વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો. અપર્ણાએ ગઈકાલે ફાઇનલમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન વિયેતનામની થી ફ્યુંગ ન્યાંગ ન્યોંગને સીધા સેટથી પરાજય આપ્યો હતો. 12 મેથી શરૂ થયેલી આ સ્પર્ધામાં ભારતનો આ પ્રથમ સુવર્ણચંદ્રક છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
2: આજના અખબારોમાં વિવિધ સમાચારોને પ્રાધાન્ય અપાયું છે. સંદેશ અને ગુજરાત સમાચાર લખે છે કે યુપીમાં આંધી તોફાનનો કાળો કેર, 100થી વધુના મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે સીએમનું ચાર્ટર્ડ માત્ર ઇમરજન્સીમાં જ ઉડશે, કોર્પોરેટ જેટ બુકિંગમાં 90% સુધી ઘટાડો. ફુલછાબ લખે છે કે મોંઘવારીમાં જથ્થાબંધ વધારો, જથ્થાબંધ ફુગાવો બમણો. અને નવગુજરાત સમય લખે છે કે તાઇવાન મુદ્દે ટ્રમ્પને જિનપિંગની ચેતવણી.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલીની 6 દિવસની મુલાકાત માટે રવાના થશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ વધુ સમાવિષ્ટ વિશ્વ વ્યવસ્થાના નિર્માણ માટે સાથે મળીને કામ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આંધ્રપ્રદેશના પુટપર્તિમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111ના મોત અને 200 લોકો ઘાયલ. અને ભારતીય વુશુ ખેલાડી અપર્ણા દહિયાએ 11મી સાન્ડા વિશ્વકપમાં સુવર્ણચંદ્રક જીત્યો. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર અને તમારું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારીમાં. હું છું તમારો સાથી અનમોલ.
1: અને હું છું રોઝી. શ્રોતાઓ, છેલ્લા એપિસોડમાં આપણે વાત કરી હતી પારસી સમુદાયના ગૌરવશાળી વારસાની, તેમના દેશ પ્રત્યેના યોગદાનની અને એ શાંત સંકટની જે આ સમુદાયની ઘટતી વસ્તીના રૂપમાં સામે છે. તે એપિસોડને આપ સૌનો ઘણો પ્રેમ મળ્યો.
0: અને આજે આપણે એ જ સફરને એક ડગલું આગળ લઈ જઈ રહ્યા છીએ. આજનો આખો એપિસોડ એક એવા વિષયને સમર્પિત છે જેના વિશે લોકો જાણવા તો માગે છે પણ પૂછતા ખચકાય છે. આજના આ એપિસોડમાં ત્રણ ખાસ વસ્તુઓ છે. પહેલું, એક વિશેષ ઇન્ટરવ્યુ સેશન જેમાં સામાન્ય લોકો પોતાના દિલની વાત ડોક્ટરને કહેશે. બીજું, એક રોચક અને જરૂરી સેગમેન્ટ સવાલ તમારો જવાબ અમારો, અને ત્રીજું, ભાવપૂર્ણ ફિક્શન ડ્રામા.
1: તો શ્રોતાઓ, તૈયાર થઈ જાઓ સાંભળવા માટે દિલની વાત ડોક્ટરની સાથે.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: શ્રોતાઓ, આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે ડોક્ટર હિના, જે ફર્ટિલિટી અને મહિલા સ્વાસ્થ્યના નિષ્ણાત છે અને જીઓ પારસી યોજના સાથે જોડાયેલા છે. તેમની સાથે બેઠા છે અમારા ત્રણ ખાસ મહેમાન જે સીધા પોતાના દિલની વાત લઈને આવ્યા છે. ડોક્ટર હિના, આપનું સ્વાગત છે.
3: શુક્રિયા અનમોલજી, મને ખુશી છે કે આજે આપણે આ વિષય પર ખુલીને વાત કરી રહ્યા છે. એ જ તો સૌથી જરૂરી છે, વાત કરવી.
1: બિલકુલ ડોક્ટર સાહિબા, તો શરૂ કરીએ છીએ. આપણા પહેલા મહેમાન છે રુસ્તમ. રુસ્તમજી, તમે શું જાણવા માંગો છો?
4: ડોક્ટર સાહિબા, મારી ઉંમર 38 વર્ષ છે. લગ્નને 5 વર્ષ થઈ ગયા, બાળક નથી થયું. લોકો કહે છે હવે બહુ મોડું થઈ ગયું છે. શું ખરેખર મોડું થઈ જાય છે?
3: રુસ્તમજી, આ સૌથી વધુ પૂછવામાં આવતો સવાલ છે અને મારો જવાબ છે ના, મોડું નથી થયું. 40 ની ઉંમર સુધી અને ઘણા કિસ્સાઓમાં ત્યાર પછી પણ સફળ ઈલાજ થઈ ચૂક્યા છે. જે લોકો કહે છે મોડું થઈ ગયું તે જાણકારીના અભાવે કહે છે. સાચો સમય એ છે જ્યારે તમે આગળ આવો, અને તમે આવ્યા એ સૌથી મોટું ડગલું છે.
4: ઓહ, શુક્રિયા ડોક્ટર.
0: આપણા બીજા મહેમાન છે દિનાઝ. દિનાઝજી, તમારો સવાલ.
5: ડોક્ટર, હું 3 વાર IUI કરાવી ચૂકી છું, દર વખતે નિષ્ફળ રહી. હવે મન થાય છે કે બસ છોડી દઉં. શું માનસિક થાક પણ ઈલાજ પર અસર કરે છે?
3: દિનાજી, તમે બહુ જરૂરી વાત કહી. હા, માનસિક થાક સીધી શરીર પર અસર કરે છે. જ્યારે મન તૂટેલું હોય ત્યારે હોર્મોન્સ પણ પ્રભાવિત થાય છે. એટલા માટે જ જીઓ પારસી યોજનામાં માત્ર શારીરિક ઈલાજ નહીં પણ મનોવૈજ્ઞાનિક પરામર્શ પણ એટલો જ જરૂરી હિસ્સો છે. તમારો થાક સાચો છે, પણ આ થાક અંત નથી, આ માત્ર એક પડાવ છે.
5: ડોક્ટર, કાશ આ વાત પહેલા કોઈએ કહી હોત.
3: એટલે જ તો આજે આપણે અહીંયા છીએ.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: મિત્રો, હવે આવીએ છીએ આજના કાર્યક્રમના અમારા સૌથી રોજક સેગમેન્ટ પર, સવાલ તમારો જવાબ અમારો. આ એ સવાલો છે જે લોકો પૂછવા માંગે છે પણ અવારનવાર ખચકાય છે, એટલે જ આજે તેમના સવાલો અમે તમને પૂછીશું. ડોક્ટર હિના, તૈયાર છો?
3: હા, બિલકુલ તૈયાર છું.
0: તો પહેલો સવાલ, IUI અને IVF માં શું તફાવત છે અને કયું શ્રેષ્ઠ છે?
3: બહુ સારો સવાલ. IUI એટલે ઇન્ટરાયુટેરિન ઇન્સિમિનેશન. આ એક સરળ પ્રક્રિયા છે જેમાં શુક્રાણુને સીધા ગર્ભાશયમાં પહોંચાડવામાં આવે છે. IVF એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, જેમાં અંડકોષ અને શુક્રાણુને શરીરની બહાર મેળવીને ભ્રૂણ બનાવવામાં આવે છે અને પછી ગર્ભાશયમાં રાખવામાં આવે છે. અને કયું શ્રેષ્ઠ છે તે દરેક વ્યક્તિની સ્થિતિ પર આધાર રાખે છે. એટલા માટે પહેલા ડોક્ટરને મળવું જરૂરી છે.
1: બીજો સવાલ ડોક્ટર, શું થાઇરોઇડ હોવા પર માતા બનવું મુશ્કેલ છે?
3: હા, થાઇરોઇડ એક પડકાર જરૂરી છે પણ દિવાલ નથી. યોગ્ય દવાઓ અને દેખરેખથી થાઇરોઇડને નિયંત્રિત કરી શકાય છે અને સફળ ગર્ભધારણ શક્ય છે. અમારી પાસે આવા ઘણા સફળ કિસ્સાઓ પણ છે.
0: જી જી જી. તો હવે આ ત્રીજો સવાલ છે, જીઓ પારસી યોજનામાં અરજી કેવી રીતે કરવી?
3: અરે, એ તો અત્યંત સરળ છે. પરિયોજનાનો સીધો સંપર્ક કરો. આવકનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર અને પ્રાથમિક મેડિકલ રિપોર્ટ, બસ આટલું જ જોઈએ. અમારી ટીમ દરેક ડગલે તમારી સાથે રહે છે અને જેમની આવક 15 લાખ થી ઓછી છે તેમનો પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: ભાઈ, ડોક્ટર હિનાએ તો મનમાં દબાયેલા તમામ સવાલોના જવાબ બહુ જ બેબાકીથી આપી દીધા. ચાલો હવે તમને સીધા લઈ જઈએ ઝરીનના ઓરડામાં, જે પોતાના માટે ચા બનાવી રહી છે અને તેના પતિ સાથે વાતચીત કરી રહી છે.
5: ફેરુઝ, આજે ડોક્ટર પાસે ચાલશો?
6: શા માટે? 2 વર્ષથી જઈ રહ્યા છીએ, શું ફરક પડ્યો?
5: ફરક એટલે નથી પડ્યો કારણ કે આપણે સાચી જગ્યાએ નહોતા ગયા. શિરીને જણાવ્યું કે જીઓ પારસી યોજના હેઠળ એક કાઉન્સેલિંગ સેન્ટર ખુલ્યું છે, ત્યાં ડોક્ટર પણ છે અને કાઉન્સેલર પણ.
6: ઝરીન, હવે કેટલી આશા રાખીએ?
5: જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી. બહેરોઝ, યાદ છે દાદી કહેતા હતા, અગ્નિ ક્યારે હાર નથી માનતી, આપણે પણ નહીં માનીએ.
7: આપ બંનેનું આવવું બહુ જરૂરી હતું. જણાવો, ક્યારથી પ્રયત્ન કરી રહ્યા છો?
6: 3 વર્ષથી, 2 IUI થઈ ચૂક્યા, બંને ફેલ.
7: બહેરોઝજી, તમારા અવાજમાં જે થાક છે તે મને સંભળાઈ રહ્યો છે, પણ હું તમને એક વાત પૂછું. જ્યારે તમારા પરદાદાએ આ દેશ બનાવવામાં હાથ મેચ્યો, જ્યારે હોમી ભાભાએ પરમાણુ વિજ્ઞાનમાં દેશનું નામ રોશન કર્યું, શું તેમણે પહેલા પ્રયત્નમાં હાર માની લીધી હતી? તમે એ જ સમુદાયના છો, એ જ જીદ, એ જ હિંમત તમારા લોહીમાં છે, અને આ વખતે તમે એકલા નથી. સરકાર છે, આ યોજના છે, અમે છીએ.
3: અને જરીનજી,
5: જી,
3: તમે 3 વર્ષ સુધી જે હિંમત રાખી તે અસાધારણ છે. તમારું મન થાક્યું છે, એટલા માટે આજથી આપણે માનસિક પરામર્શ પણ સાથે સાથે શરૂ કરીશું. શરીર અને મન બંને સાથે ઠીક થવાનું છે.
5: શુક્રિયા ફરીદાજી, પહેલી વાર લાગ્યું કે કોઈ ખરેખર સમજી રહ્યું છે.
6: ઝરીન, શું થયું?
5: વાંચો.
6: ઝરીન,
5: આપણું આંગણું હવે સૂનું નહીં રહે.
6: એક નવી સવાર.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: શ્રોતાઓ, આ હતી એક નવી સવાર, એક કાલ્પનિક વાર્તા જે અસલી ઘરોમાંથી લેવામાં આવી છે.
0: શ્રોતાઓ, આજે ડોક્ટર હિનાએ જે વાત કહી તે યાદ રાખજો. તમારું દર્દ સાચું છે, પણ તમે એકલા નથી. જીઓ પારસી

0: યોજના માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, આ એક આખા સમુદાયને જીવંત રાખવાનો સંકલ્પ છે.
1: જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો આજે જ જીઓ પારસી પરિયોજનાનો સંપર્ક કરો, કાઉન્સેલિંગ લો, ડોક્ટરને મળો, કારણ કે દરેક સવાલનો જવાબ છે અને દરેક અંધારા પછી એક નવી સવાર જરૂર આવે છે.
0: તો સાંભળતા રહો તમારો પોતાનો કાર્યક્રમ
2: મદદ અમારી મંઝિલ તમારી. નમસ્કાર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંજિલ તમારી. આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. ચરોખા આપને માટે રજૂ કરીએ છીએ આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અત્યારે 8:35 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી ચિત્રલોક અને 9:30 આજ કે ફનકાર. 10:02 રજૂ કરશો ગુજરાતી ગીતો. 10:30 કાર્યક્રમ ધૂમ્મસ્તી ધૂમ. થીમ આધારિત ફિલ્મ સંગીતનો કાર્યક્રમ દિલ સે 11:02. 11:30 તરન્નુમ કાર્યક્રમ અંતર્ગત જૂની ફિલ્મના ગીતો આપ માણશો.

બપોરે 12:30 બહેનો માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુતિ હિતેશ માવાણી. 12:05 યાદો કી મહેફિલ, 1 સુરીલા સફર, 2 વંદે માતરમ એક જયઘોષ અને 3 સખી સહેલી અમારા વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રના કાર્યક્રમો. 2:35 રજૂ કરીશું ગુજરાતી ગીતો.

સાંજે 4 વાગે પિટારા અંતર્ગત હેલો ફરમાઈશ વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રની વધુ એક પ્રસ્તુતિ. સાંધ્ય પ્રસારણમાં 5 વાગે સરગમ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. ગુજરાતી ગીતો રજૂ કરીશું. 5:30 કાર્યક્રમ છે સુરીલી સાંજ. હિન્દી સિને જગતના રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર સાંજે 6 વાગે. 7 વાગે વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જયમાલા.

8 વાગે હવા મહલ, 9 વાગે આપકે લીએ અને 10 વાગે આપનો મનપસંદ કાર્યક્રમ છાયા ગીત વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી આપ સાંભળશો. રાત્રે 8:15 જરોખા અંતર્ગત કાર્યક્રમોની માહિતી અને ત્યારબાદ તુરત જ નવી ફિલ્મના ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. રાત્રે 10:30 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ ઢલતી જાય રાત. તો શ્રોતા મિત્રો, આ હતી માહિતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની. જોડાયેલા રહો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી જ ક્ષણોમાં આપ માણશો કાર્યક્રમ ચિત્રલોક.

0: चित्रलोक कार्यक्रम के अगले गाने के लिए कीजिए बस थोड़ा सा और इंतजार, सुनिए बाकी गाने इस छोटे से अंतराल के बाद।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે। પસાણો
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો, RBI કહે છે
3: જાણકાર બનો, સતર્ક રહો।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
1: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
2: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1 થી 15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
4: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિક માં. અરે વાહ,
5: ફસાણી.
6: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
7: इंग्लिश फिल्म से सुनिधि चौहान, स्वानंद किरकिरे, नीलांबरी किरकिरे की आवाजों में स्वानंद किरकिरे के बोल और अमित त्रिवेदी का संगीत.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમમાં લઈએ એક વિરામ. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે 96.7 મેગાહર્ટ્ઝ પર. અત્યારે સવારના 9 વાગ્યા છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે, અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રસ્તુત શોધ અનુરૂપ જોડેદારની આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો એપિસોડ ખાસ છે, કારણ કે વિશ્વાસ, પરંપરા અને સમય સાથે બદલાતા પ્રવાસનો સુંદર સંગમ એવા અનુરૂપ વિવાહ સંસ્થા એ આ વર્ષે 51 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે અનુરૂપના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ગૌરી કાનેટકર આ પ્રવાસ વિશે વાત કરવા માટે આપણી સાથે છે. ગૌરીબેન, નમસ્તે.
3: નમસ્તે, કેમ છો ગુજરાત?
2: આજે અનુરૂપ આટલા મોટા સ્વરૂપમાં આપણી સમક્ષ છે, પણ આ પ્રવાસની શરૂઆત જ્યાંથી થઈ તે યાદો તરફ પાછા વળીને જુઓ છો તો ખરેખર શું ચિત્ર ઊભું થાય છે?
3: સાચું કહું તો મને ખૂબ સંતોષ થાય છે. 1975માં મારા સાસુજી અંજલિબેન કાનેટકરે અનુરૂપ સ્થાપિત કર્યું. તે વખતે પાત્રોની માહિતી એક ચોપડીમાં લખવામાં આવતી હતી અને એના દ્વારે અનેક કુટુંબોના સપના સાકાર થયા હતા. આશરે 26 વર્ષ પહેલેમાં આ જવાબદારી લીધી અને કાર્યને એક નવી દિશા આપવાનો પ્રવાસ કર્યો. ત્યાર પછી અમારી આગામી પેઢી પણ આ પ્રવાસમાં જોડાઈ. 2001માં મારા જ્યેષ્ઠ પુત્ર અમેયને અનુરૂપની પહેલી વેબસાઇટ શરૂ કરી. તે વખતે એ ખૂબ જ મૂળભૂત સ્વરૂપમાં હતી, પરંતુ આજે તે વ્યાપક અને અપડેટેડ સ્વરૂપમાં અનેક સભ્યોને જોડી રહી છે. 2004માં સાંગલીમાં પહેલી શાખા શરૂ થઈ. આજે મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાં લગભગ 14 ઓફિસ કાર્યરત છે. 2014માં મારો નાનો પુત્ર તન્મય ફૂલ ટાઈમ અનુરૂપમાં જોડાયો અને નવી પહેલોને વેગ મળ્યો. 2015માં મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાના આવી. આજે તેના અપડેટેડ સ્વરૂપનો ઉપયોગ હજારો સભ્યો કરી રહ્યા છે.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com. આજના બદલાતા સમયમાં લગ્ન કરવા જેટલું મહત્વપૂર્ણ છે, એટલું જ મહત્વપૂર્ણ છે લગ્ન ટકી રહેવા અને ખેલવા. અનુરૂપ આ સફરને કેવી રીતે ટેકો આપે છે?
3: અમારો સૂત્ર છે કે અનુરૂપ લગ્નને રૂપ આપે અને તે ટકી રહે અને ખીલે. તેથી જ અમે ફક્ત પાત્રોની સૂચિ આપવાનું કાર્ય નથી કરતા. લાઈફ પાર્ટનર શોધવાની સફરને સરળ બનવાના માટે અમે વ્યક્તિગત માર્ગદર્શન તથા કાઉન્સેલિંગ આપીએ છીએ અને વિવિધ ઇવેન્ટ્સ અને રૂબરૂ વાત મેચમેકિંગના કાર્યક્રમો ગોઠવીએ છીએ. અમે દર વર્ષે ભારત અને વિદેશમાં લગભગ 100 કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. 2014થી અમે યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, જર્મની અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં રૂબરૂ આ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ. ટૂંકમાં, વિશ્વના જે ખૂણામાં લોકો લગ્ન કરવા માંગે છે ત્યાં અનુરૂપ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
2: ગૌરીબેન, અને તાજેતરમાં અનુરૂપે નવા સમુદાયો સુધી પણ તેની સેવાઓ વિસ્તારવાનો નિર્ણય લીધો?
3: હા, કોવિડ પછી એવો વિચાર આવ્યો કે અમે આટલા વર્ષોથી મરાઠી સમુદાયને જે સેવા આપી રહ્યા છીએ તે અન્ય સમુદાયોને પણ આપવી જોઈએ. મરાઠી ગુજરાતી સંબંધોની નિકટતાને ધ્યાનમાં રાખીને

0: 2023 માં ગુજરાતી શાખા શરૂ કરવાના આવી. આ નવા પ્રવાસને પણ ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતીઓ અમારા વિદેશમાંના ઇવેન્ટ્સમાં પણ ભાગ લે છે. વડોદરા અમદાવાદની ઓફિસ પછી અમે ટૂંક સમયમાં સુરત અને રાજકોટમાં પણ શાખાઓ ખોલીશું.
1: ગૌરીબેન, આ આખી સફર પર પાછા વળીને જોતા તમને સૌથી વધુ સંતોષ શાનો લાગે છે?
0: અમારા માટે સૌથી મોટો આનંદ સ્થાયી સંબંધો છે. દર વર્ષે આશરે 7,000 લગ્નો અનુરૂપ દ્વારા ગોઠવાય છે. આ જ અમારા કામ માટે સાચી પ્રેરણા છે.
1: ગૌરીબેન,

0: धन्यवाद।
1: श्रोताओ, सर्वजातિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા, આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો। વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800 2677 991 આ નંબર પર, 1800 2677 991, અને વેબસાઇટ www.anurupvivah.com।
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર।
3: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા।
4: સુગમ
5: છે એટલે બધું જ શક્ય છે।
6: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
7: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
8: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
9: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
8: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
9: હા, 1 થી 15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
8: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
9: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: શ્રોતા મિત્રો, ફરી એકવાર જોડાઈએ વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર સાથે, કાર્યક્રમ છે ચિત્રલોક।

ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો

વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. બરાબર 10 વાગે સાંભળીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જવા રવાના થયા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ વધુ સમાવિષ્ટ વિશ્વ વ્યવસ્થાના નિર્માણ માટે સાથે મળીને કામ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના પુટપર્થીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં વધારા વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેર બજાર સ્થિર. સરકારે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત પર 100 કિલોગ્રામની મર્યાદા નક્કી કરી. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111 લોકોના મોત અને 200 લોકો ઇજાગ્રસ્ત. ઇઝરાયેલ અને લેબનોનના અધિકારીઓએ વોશિંગ્ટનમાં શાંતિ મંત્રણાનો 3જો તબક્કો યોજ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. સુરતમાં ગેરકાયદેસર કેદ 86 સગીર સહિત 93 લોકોને બચાવી લેવાયા. જામનગરના જડેશ્વર વિસ્તારમાં અંદાજે 5000 ચોરસ ફૂટ જગ્યામાં કરાયેલા દબાણો દૂર કરાયા. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગને કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર નવી દિલ્હી દ્વારા 5 વર્ષીય અભ્યાસક્રમને મંજૂરી. પંચમહાલના ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા પુત્રનું મોત, જ્યારે અમરેલીમાં ખાખબાઈ ગામે નદીમાં ડૂબી જવાથી 2 કિશોરના મોત. રાજ્યના લોકોને આજથી ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા. આંદામાન અને નિકોબાર ટાપુ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરલમ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી. એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના અજિત નારાયણને 2 ચંદ્રક જીત્યા અને ભારતીય વુશુ ખેલાડી અપર્ણા દહિયાએ 11મી સાન્ડા વિશ્વકપમાં સુવર્ણચંદ્રક જીત્યો. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: 96.7 મેગાહર્ટ્ઝ પર શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે દેશની સુરીલી ધડકન વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મિત્રો, દરેક દિવસ પોતાનું આગવું મહત્વ લઈને આવતો હોય છે. આજે છે 15મી મે. આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી થઈ રહી છે. આજે દુનિયાના ખૂણે ખૂણે દરેક લોકો એ વૃક્ષની ઉજવણી કરી રહ્યા છીએ જેની છત્રછાયામાં આપણે સૌ સુરક્ષિત છીએ. ગ્રીક ભાષામાં એક શબ્દ છે જેનો અર્થ થાય છે પરિવાર, એટલે એવા લોકો જેનો લોહીનો સંબંધ હોય. પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં પરિવાર એટલે એવા લોકો જેનો આત્માનો સંબંધ હોય. મિત્રો, વર્તમાન સમયમાં પરિવાર દિવસની સાચી ઉજવણી ત્યારે જ ગણાશે જ્યારે આપણે આપણા હાથમાં રહેલા પેલા ડિજિટલ પડદાને હટાવીને એકબીજાની આંખોમાં જોઈને વાતો કરીશું. મિત્રો, આજે થોડી વાર માટે પણ મોબાઈલ સાઈડમાં મૂકી દેજો અને તમારા પરિવારના કોઈ સભ્યને ગળે લગાડીને કહેજો, થેન્ક યુ કે તમે મારી જિંદગીમાં છો. વિશ્વાસ કરજો, એ ખુશીમાં કોઈ ઇમોજી નથી. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ સુરેન ઠાકરના સ્વરમાં આ રચના.

0: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
0: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: શ્રોતા મિત્રો, આજે આપણી સૌ જ્યારે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આપ શ્રોતાઓ પણ અમારા પરિવારના સભ્ય જ છો. આપ સૌને આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે કાર્યક્રમમાં હવે સાંભળીએ રાસબિહારી દેસાઈના સ્વરમાં માધવ રામાનુજની આ રચના.

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતો કાર્યક્રમમાં. હવે સાંભળીએ હરીન્દ્ર દવેની શબ્દરચના આનતી શાહના સ્વરમાં.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ રમેશ પારેખની ખૂબ જ યાદગાર રચના। રેખા ત્રિવેદી અને ઉજે મજમુદારના યુગલ સ્વરોમાં।

મિત્રો, આજનો દિવસ સાહિત્ય જગત માટે પણ વિશેષ છે, કારણ કે આજે હિન્દી સાહિત્યના ભાષા યજ્ઞ અને જેમની કલમે એક આખા યુગનું નિર્માણ કર્યું તેવા આચાર્ય મહાવીર પ્રસાદ દ્વિવેદીજીની જન્મ જયંતી છે. ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં જન્મેલા આ મહાપુરુષે માત્ર સાહિત્ય જ નથી લખ્યું, પરંતુ સાહિત્ય કેવી રીતે લખાવવું જોઈએ તેની દિશા પણ નક્કી કરી છે. હિન્દી સાહિત્યના ઇતિહાસમાં 1900 થી 1920 સુધીના સમયગાળાને દ્વિવેદી યુગ તરીકે ઓળખવામાં આવે છે, અને કોઈ વ્યક્તિના નામ પરથી આખા યુગનું નામ પડવું એ જ એમની મહત્તાનો પુરાવો છે. તેમનો મંત્ર સ્પષ્ટ હતો, ભાષા સરળ હોવી જોઈએ અને વિચાર ગહન હોવો જોઈએ. તો શ્રોતા મિત્રો, સાહિત્યના શિરમોર સમા આ સાહિત્ય સર્જકને આજે તેમની જન્મજયંતીએ આકાશવાણી પરિવાર વતી કોટી કોટી વંદન. અને કાર્યક્રમના અંતમાં માણીએ અમી કોટી

0: મિત્રો, અમી કોટેચાએ ગાયેલા ગીત સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ.
1: હરરોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.
0: 96.7 મેગાહર્ટ્ઝ પર શ્રોતા મિત્રો.

આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. મિત્રો, આજનો દિવસ અનેક રીતે મહત્વ ધરાવે છે. હિન્દી સિને જગત માટે પણ આજનો દિવસ ખૂબ જ વિશેષ છે, કારણ કે ઉત્કૃષ્ટ અભિનેત્રી અને એટલા જ ઉત્કૃષ્ટ નૃત્યાંગના એવા માધુરી દીક્ષિતજીનો આજે જન્મદિવસ. ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં આજે આપણે માધુરી દીક્ષિતજીના એવા ગીતોને માણીશું કે જે સાંભળતા જ આપણા સૌના પગ પણ નૃત્ય કરવા લાગે છે. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ 1988 વર્ષનું આઇકોનિક સોંગ દે જાપ ફિલ્મનું.

0: શ્રોતા મિત્રો, માધુરી દીક્ષિતજીએ 8 વર્ષ સુધી કથકની સઘન તાલીમ લીધી અને માત્ર 9 વર્ષની ઉંમરે તેમણે કથક નૃત્યાંગના તરીકે શિષ્યવૃત્તિ પણ મેળવી હતી. તેમણે સાબિત કર્યું છે કે શાસ્ત્રીય નૃત્યની ગરિમા જાળવીને પણ બોલિવૂડમાં ધૂમ મચાવી શકાય છે. દેવદાસ ફિલ્મનું ગીત સાંભળીએ પંડિત બિરજુ મહારાજ અને કવિતા સુબ્રમણ્યમના સ્વરમાં. ગીત સંગીત રચના પંડિત બિરજુ મહારાજના છે.
1: ગેમ ઝોનથી તો કંટાળ્યા તો ચાલે.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: મિત્રો, માધુરી દીક્ષિતજીના નૃત્યની વિશેષતા એ હતી કે એમની અભિવ્યક્તિ તેમના ચહેરા પર પ્રસ્તુત થતી. શબ્દોની જરૂર જ ન પડે. માધુરી દીક્ષિતના એક એવા જ સુપરહિટ ગીત તરફ આગળ વધીએ જેણે 90ના દશકમાં શ્રોતાઓના હૃદય પર રાજ કર્યું અને આજે પણ એટલું જ લોકપ્રિય છે. યારાના ફિલ્મનું ગીત સાંભળીએ કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં.

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: શ્રોતા મિત્રો, યાદ છે ને હમ આપકે હૈ કોન ફિલ્મના એ જાંબલી સાડીવાળા માધુરી દીક્ષિતજી? આજે પણ લગ્ન પ્રસંગોમાં એ ગીત અચૂકપણે હાજર હોય છે. માણીએ એ યાદગાર ગીત લતા મંગેશકર અને બાલા સુબ્રમણ્યમના.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

શ્રોતા મિત્રો, સુનિધિ ચૌહાણ અને સાથીદારોએ ગાયેલા આજા નચલી ફિલ્મના આ ગીત સાથે ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. અત્યારે સવારના 11 થવા આવ્યા છે. થોડી ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલીની 6 દિવસની મુલાકાતે જવા રવાના થયા. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશને પ્રધાનમંત્રીના યુએઈ, નેધરલેન્ડ્સ, સ્વીડન, નોર્વે અને ઇટાલીના 5 દેશોના પ્રવાસને સમર્થન આપ્યું. વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં વધારા વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના પુટપરથીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. નીટ પરીક્ષાની નવી તારીખ જાહેર, હવે 21 જૂને પુનઃ પરીક્ષા યોજાશે. પ્રવર્તન નિદેશાલયે કોલકાતા પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનર શાંતનુ સિંહા બિશ્વાસની ખંડણીના આરોપસર ધરપકડ કરી. આયુષ મંત્રાલયે બહુભાષી આયુષ ડિજિટલ સેવાઓને મજબૂત કરવા માટે ડિજિટલ ઇન્ડિયા ભાષિણી વિભાગ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા. આકાશવાણી કેન્દ્ર રાયપુર દ્વારા આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થયા પ્રસંગે વોકેથોનનું આયોજન. મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ અને શ્રોતાઓ જોડાયા અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને હાઇડ્રોજન સંચાલિત શટલ બસ સેવા શરૂ કરી. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ દિલ સે.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શ્રોતા મિત્રો, આજના દિવસે કાર્યક્રમમાં આપણે ફૂલ વિશે કેટલાક ગીતો માણીશું. ફૂલો માત્ર જોવામાં જ સુંદર નથી હોતા, પરંતુ તે આપણા જીવન સાથે પણ ખૂબ જ ઊંડાણપૂર્વક જોડાયેલા હોય છે. ગુલાબ આપણને પ્રેમ અને મિત્રતા શીખવે, કમળ આપણને કાદવમાં ખીલતા શીખવે, અને ગલગોટો દરેક શુભ પ્રસંગમાં હાજરી પણ પુરાવે. કાર્યક્રમમાં હવે સાંભળીએ મિલે ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, થીમ પર આધારિત દિલસે કાર્યક્રમમાં આજે આપ સાંભળી રહ્યા છો ફૂલો પર આધારિત કેટલાક હિન્દી ફિલ્મ ગીત. હવે સાંભળીએ લતા મંગેશકર અને મુકેશના સ્વરમાં સરસ્વતી ચંદ્ર ફિલ્મનું આ ગીત. ગીતકાર ઇન્દિવર, સંગીત કલ્યાણજી આણંદજી.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: હવે સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં સૂરજ ફિલ્મનું આ ગીત.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट। हर रोज रात 9:30 पर सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: મિત્રો, ફૂલ માત્ર એક સુંદર કુદરતી સર્જન નથી, પરંતુ લાગણીઓની મીઠી અભિવ્યક્તિ પણ છે। પ્રેમ, સ્નેહ અને શુભેચ્છાનું પ્રતીક ફૂલનું વિશેષ મહત્વ છે। કુદરતની ગોદમાં ખીલેલું ફૂલ જીવનની સૌંદર્યમય સરળતાનો સંદેશ આપે છે। હવે સાંભળીએ રાતોર દિન ફિલ્મનું ગીત મહંમદ રફીના સ્વરમાં।

का जमाना कहता है सूरज ये तो तुम्हारा नक्श कदम है

મિત્રો, ફૂલ જેવી સુગંધિત લાગણીઓ સાથે આજે કાર્યક્રમને અહીં વિરામ આપીએ. જીવનમાં હંમેશા પ્રેમ, આનંદ અને ફૂલ જેવી તાજગી ખીલતી રહે તેવી શુભેચ્છાઓ. આ સાથે જ દિલસે કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. ૯૬.૭ FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો

0: સસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
0: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: હવે સાંભળીએ જૂના હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં ગાઈડ ફિલ્મનું આ ગીત. ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર એસ ટી બર્મન.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. મિત્રો, આજે સુપ્રસિદ્ધ અભિનેતા મહિપાલની પુણ્યતિથિ છે. તેમની પુણ્યતિથિ પર તેમને સાદર નમન. તેઓ ધાર્મિક ફિલ્મોમાં દેવતાઓના પાત્રો નિભાવવા માટે પ્રસિદ્ધિ પામ્યા હતા. તેમનો જન્મ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. તેઓ પોતાની શાનદાર કાયા અને ગંભીર અવાજ માટે જાણીતા હતા. તેમની કારકિર્દીની શરૂઆત 1940ના દાયકામાં થઈ હતી, પરંતુ તેમને સાચી ઓળખ મહાન ફિલ્મકાર વી શાંતારામની ફિલ્મોથી મળી હતી. ફિલ્મ નવરંગ તેમના કારકિર્દીની સૌથી મોટી અને યાદગાર ફિલ્મ માનવામાં આવે છે. તો આવો સાંભળીએ નવરંગ ફિલ્મનું ગીત

આશા ભોંસલે અને મન્ના ડેના સ્વરમાં નવરંગ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. હવે સાંભળીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં પારસમણી ફિલ્મનું આ ગીત. ગીત રચના અસદ ભોપાલીની છે, સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

હમણાં જ આપે સુધા મલ્હોત્રાના સ્વરમાં સહારા ફિલ્મનું ગીત સાંભળ્યું. ગીત રચના ભરત વ્યાસની હતી, સંગીત આપ્યું હતું હેમંત કુમારે. કાર્યક્રમના અંતમાં સાંભળીએ સહારા ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં.

0: આ ગીત સાથે જ જૂના હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ તરન્નુમ અહીં સમાપ્ત થયો. આ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, અત્યારે બપોરના 12 થયા છે અને આ સમય છે મુખ્ય સમાચારનો.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં આજે સંયુક્ત આરબ અમીરાત UAE પહોંચશે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશને પ્રધાનમંત્રીના 5 દેશોના પ્રવાસને સમર્થન આપ્યું. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે નીટ

યુજી પરીક્ષા આગામી વર્ષથી હાલના ઓએમઆર આધારિત મોડના બદલે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી મોડમાં લેવામાં આવશે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે આજે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો. તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ અને તેની પ્રાદેશિક અસરો તેમજ પરસ્પર હિતના દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરી. લેહમાં તથાગત બુદ્ધના પવિત્ર અવશેષોનું પ્રદર્શન સંપન્ન. 14 દિવસ દરમિયાન 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને હાઇડ્રોજન સંચાલિત શટલ બસ સેવા શરૂ કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ અને ચીનના રાષ્ટ્રપતિએ વેપાર, ટેકનોલોજી તથા પ્રાદેશિક સુરક્ષા પર તણાવ હોવા છતાં સંઘર્ષ અંગે સહયોગ પર ભાર મૂક્યો. યુરોપિયન યુનિયને મત્સ્ય ઉદ્યોગ ઉત્પાદનોની નિકાસ ચાલુ રાખવા સુધારેલી મુસદ્દા યાદીમાં ભારતનો સમાવેશ કર્યો. યુક્રેનના કીવ પર રશિયન મિસાઇલ અને ડ્રોન હુમલામાં 3 બાળકો સહિત 21 લોકોના મોત અને 45 અન્ય લોકો ઇજાગ્રસ્ત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આવતીકાલથી 300 નવી એસટી બસ શરૂ કરવાની જાહેરાત કરી. કોઈપણ સમારોહ વિના ડાયરેક્ટ સેન્ટર ઉપરથી એસટી બસ શરૂ કરાશે. સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં આજે ગરમીની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર આછી વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, હવે સાંભળશો અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 12:05 સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર 12:30. 1:01:30 સાંભળશો હિન્દી ફિલ્મોના સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. 2:00 વંદે માતરમ એક જયઘોષ આ શૃંખલા આપ સાંભળી શકશો. 3:00 આપનો મનપસંદ કાર્યક્રમ સખી સહેલી.

ચાર વાગે પિટારા, જેમાં આજે સાંભળશો હેલો ફરમાઈશ. પાંચ વાગે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સરગમ. ગુજરાતી સુરીલા ગીતો આપ સાંભળી શકશો કાર્યક્રમ સુરીલી સાંજમાં 5:30. સુરીલા હિન્દી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર આપ સાંભળી શકશો 6:00. 7:00 અને 7:20 જય માલા.

આઠ વાગે હવા મહલ. આઠ વાગીને 15 મિનિટે કાર્યક્રમોની રૂપરેખા સાથે સાંભળશો નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે કાર્યક્રમ આપકે લીએ પ્રસારિત કરીશું. છાયાગીત 10 વાગે. 10 વાગીને 30 મિનિટે ઢલતી જાહેરાત.

શ્રોતા મિત્રો, આ હતી અમારી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.

0: बम चिक चिक बम
1: संभलिए कार्यक्रम यादों की महफिल।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: पांच साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
4: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
3: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
4: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
3: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
4: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

શ્રોતા મિત્રો, 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયાર.

0: કેટલું સારું લાગે ને કે જ્યારે આપણે રિસાયા હોઈએ ને પરિવારમાંથી કોઈ આવીને આપણને મનાવે.
1: કેટલું સારું લાગે ને કે સારા માઠા પ્રસંગે આખો પરિવાર એક સાથે હોય.
0: ખુશીનો પ્રસંગ હોય તો પરિવાર સાથે ખુશી અનેક ગણી વધી જાય.
1: દુઃખનો પ્રસંગ હોય તો પરિવારના બધા સભ્યોમાં વહેંચાઈને દુઃખ અડધું થઈ જાય.

0: જાય. મિત્રો, આજ તો તાકાત છે પરિવારની. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની શુભેચ્છાઓ સાથે વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહયર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત કરીએ છીએ. આપને આવકારવા ઉપસ્થિત છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
1: આજે છે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, જેની આ વર્ષની એટલે કે 2026ની થીમ છે ફેમિલીઝ ઇનઇક્વાલિટીઝ એન્ડ ચાઇલ્ડ વેલબીંગ.
0: કોઈ કારણસર જ્યારે પરિવારમાં અસંતુલન સર્જાય છે ત્યારે બાળકોના ભવિષ્ય ઉપર એની ખૂબ મોટી અસર પડે છે.
1: વર્તમાન સ્થિતિ એવી છે કે સંયુક્ત કુટુંબની ભાવના ભૂલાતી જાય છે અને સૌ વિભક્ત કુટુંબને પ્રાધાન્ય આપવા લાગ્યા છે.
0: પરંતુ આપણે યાદ રાખવું જોઈએ, યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. ગુજરાતીમાં પણ કહેવત છે ને, સંપ ત્યાં જંપ. જ્યારે કુટુંબમાં સંપ નથી રહેતો ને, કે કોઈ કારણસર પરિવારના સભ્યો સાથે નથી રહેતા, ત્યારે વ્યક્તિને એકલતાનો સામનો કરવો ખૂબ આકરો લાગે છે.
1: આજકાલ વસ્તુઓ ઓનલાઈન કે ફોન પર ઓર્ડર કરીને મંગાવવાનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે, એટલે શહેરના રસ્તાઓ ઉપર ઘણા બધા ડિલિવરી બોયઝ આપણે જોઈએ છે કે જેઓ ફટાફટ ઓર્ડર પ્રમાણે ડિલિવરી કરતા હોય છે.
0: આવા જ એક ડિલિવરી બોયે પોતાનો અનુભવ શેર કર્યો છે, જે પરિવાર માટે સંબંધો માટે ઘણું બધું કહી જાય છે. ચાલો સાંભળીએ. હું એક ડિલિવરી બોય છું. મોટા ભાગે સાંજની શિફ્ટ કરું છું. તે દિવસે રાત્રે લગભગ 9 વાગ્યે છેલ્લો ઓર્ડર ઉપાડ્યો. રેસ્ટોરન્ટમાંથી પેકેટ લીધું. જોયું તો ઓર્ડર નાનો હતો, બસ એક સાદી ખીચડી, દહીં અને 2 કેળા. સરનામું શહેરના જૂના વિસ્તારનું હતું. એક જર્જરિત એ વિંગ ઉપર 3જો માળ.
1: ડોરબેલ દબાવી દરવાજો એક વૃદ્ધ અમ્માએ ખોલ્યો. સફેદ વાળ, કાંપતા હાથ, આંખે જાડા ચશ્મા. ચહેરા પર થાક હતો પણ અવાજમાં મીઠાશ. બેટા, જરા અંદર મૂકી દે, હાથ કાંપે છે. હું ખાવાનું ટેબલ પર મૂકીને પાછો ફર્યો જ હતો કે એમણે પૂછ્યું,
0: 2 મિનિટ બેસીશ? એકલા ખાવું ગમતું નથી. મેં ઘડિયાળ જોઈ, શિફ્ટ પૂરી થઈ ગઈ હતી. થોડો થાક્યો હતો પણ ખબર નહીં કેમ હું બેસી ગયો. રૂમમાં સન્નાટો હતો. દિવાલ પર જૂની ઘડિયાળ ટક ટક કરતી હતી. એક ખૂણામાં ભગવાનની નાની તસવીર અને સામે દિવાલ પર ડઝન બંધ ફોટા. તેમણે થાળી ખોલી,
1: ધીરે ધીરે ખીચડી ખાવા લાગ્યા. દર 2 કોળિયા પછી મારી તરફ જોઈને હસી દેતા. પછી બોલ્યા, ખબર છે બેટા, હું રોજ બહારથી ખાવાનું નથી મંગાવતી. આજે બસ મન થયું કોઈ માણસનો અવાજ સાંભળવાનું. હું ચૂપ રહ્યો. એમણે સામે લગાવેલી તસવીર તરફ ઇશારો કર્યો.
0: આ મારા પતિ છે. રેલવેમાં હતા, 5 વર્ષ પહેલા ચાલ્યા ગયા. પછી બીજી તસવીર બતાવી. આ દીકરો છે, કેનેડામાં રહે છે, ઘણો સારો છે, દર મહિને પૈસા મોકલે છે. પછી થોડી વાર ચૂપ રહ્યા, હસ્યા, પણ આ વખતે આંખો ભીની થઈ ગઈ. બસ સમય મોકલી શકતો નથી. રૂમમાં અચાનક ઘડિયાળની ટકટક બહુ જોરથી સંભળાવા લાગી.
1: એમણે 1 કોળિયો વધુ ખાધો. આ દીકરી છે, બેંગ્લોરમાં પોતાની દુનિયામાં ખુશ છે, હોવી પણ જોઈએ. બાળકો જો ઉડે નહીં તો મા બાપે ઉછેર્યા જ શું? બોલતા બોલતા તેમનો અવાજ ભરાઈ આવ્યો. ચહેરા પર ફરિયાદ નહોતી, બસ ખાલીપો હતો. એમણે મને પૂછ્યું, તારી માં છે?
0: મેં કહ્યું હા. ફરી પૂછ્યું, રોજ ફોન કરે છે? હું ચૂપ થઈ ગયો. શું જવાબ આપું? હું પણ કેટલાય દિવસો સુધી ઘરે ફોન નહોતો કરતો. થાક, કામ, દોડધામ, દર વખતે એમ વિચારીને ટાળી દેતો કે કાલે કરી લઈશ. તેમણે મારી ચૂપ્પી વાંચી લીધી. હળવેથી બોલ્યા, મા બાપ બાળકોનો સમયરૂપી સધિયારો ઈચ્છે છે.
1: મારી અંદર કંઈક ચૂપચાપ તૂટી રહ્યું હતું. ખાવાનું પૂરું થયું. એમણે પાણી પીધું. પછી પર્સમાંથી 500 રૂપિયા કાઢીને મારી તરફ ધર્યા. કીધું, આ ટીપ નથી, આ એ 1/2 કલાકની કિંમત છે જેમાં તે મને 1 લાખ ખાવા ન દીધી. મેં તરત જ ના પાડી, નહીં અમ્મા, આ ન લઈ શકું. એ હસ્યા, લઈ લે, તે ખાવાનું નથી પહોંચાડ્યું આજે. આજે તે 7 પહોંચાડ્યો છે.
0: તે રાત્રે મેં બિલ્ડિંગની નીચે બાઇક સ્ટાર્ટ ના કરી પહેલા માને ફોન લગાડ્યો. સામેથી અવાજ આવ્યો, આજે અચાનક? બધું ઠીક છે ને? બસ એટલું સાંભળતા જ ગળું ભરાઈ આવ્યું. મેં કહ્યું, હા માં, બસ તમારો અવાજ સાંભળવો હતો. સામે થોડી સેકન્ડ ખામોશી રહી. પછી માં બોલી,

0: જમી લીધું અને હું રસ્તાની બાજુમાં ઊભો ઊભો રડી પડ્યો.
1: એ રાત પછી હું રોજ માને ફોન કરવા લાગ્યો અને હવે દરેક ડિલિવરી મારા માટે માત્ર ઓર્ડર નથી રહી. મેં જોયું કે કોઈ ઘરમાં બીમારી છે, કોઈ ઘરમાં એકલતા, કોઈ ઘરમાં બસ એક અવાજની જરૂર હોય છે. આપણે બધા પોતપોતાની ભૂખ લઈને જીવી રહ્યા છે.
0: કોઈને રોટી જોઈએ, કોઈને દવા અને કોઈને બસ બે મિનિટ સાથ. માણસને હંમેશા પૈસાની નહીં, ક્યારેક બસ હાજરીની ડિલિવરી જોઈએ છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે આજકાલ ઘણા પરિવારો વિખૂટા પડી રહ્યા છે, ક્યાંક ઈચ્છાથી, ક્યાંક મજબૂરીથી, ક્યાંક સમય અને સંજોગથી.
1: આજના દિવસે એટલું ચોક્કસથી નક્કી કરીએ શ્રોતા મિત્રો, જ્યારે પણ જરૂર પડે પરિવારને સાથ અને સમય ચોક્કસ આપીએ.

0: અને આ સાથે જ હવે આગળ વધીએ આજના કાર્યક્રમમાં.
1: સાંભળીએ કાયમી રોગો, આ વિશે હોમિયોપેથી નિષ્ણાત ડોક્ટર ભૈરવી પરીખ સાથેની વાતચીત.
0: શ્રોતા મિત્રો નમસ્કાર, આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર ભૈરવી પરીખ, જેઓ હોમિયોપેથીના નિષ્ણાત છે અને આકાશવાણીના માધ્યમ થકી આપ સૌ અગાઉ પણ ડોક્ટર ભૈરવી પરીખને મળી ચૂક્યા છો, એમને સાંભળી ચૂક્યા છો. ડોક્ટર ભૈરવી પરીખનું આપણે આકાશવાણીના સ્ટુડિયોમાં સ્વાગત કરીએ, તમારું સ્વાગત છે.
2: નમસ્કાર શ્રોતા મિત્રો.
1: તો ભૈરવીબેન, આજે આપણે કયા વિષય ઉપર વાત કરવાના છીએ?
2: આજે આપણે એક ખૂબ જાણીતા વિષય ઉપર વાત કરીશું, કાયમી રોગો. જેમ કે કોઈ પણ તકલીફ તમને વારંવાર થયા કરે છે, ટ્રીટમેન્ટ કરો છો થોડા સમય માટે સારું રહે છે, ફરીને ફરી થયા કરે છે. જેમ કહેવાય ને ગુજરાતીમાં કે શરીરમાં અમુક રોગ ઘર કરી ગયા છે, એવા કાયમી રોગોમાં હોમિયોપેથી કેવી રીતે રાહત આપે છે, કેટલી રાહત આપે છે, એના વિશે આપણે આજે ચર્ચા કરીશું.
0: જી જી. તો ડોક્ટર ભૈરવી, અમે સાંભળ્યું છે કે કાયમી રોગોમાં હોમિયોપેથી ખૂબ અસરકારક છે અને એવું આપણે સાંભળતા પણ હોઈએ છીએ, તો તેના વિશે જણાવો કે હોમિયોપેથી કાયમી રોગોમાં કેવી રીતે હેલ્પફુલ થાય છે.
2: કાયમી રોગમાં જ્યારે તમે બહુ જ વારંવાર એક જ તકલીફથી પરેશાન થતા હો છો, ત્યારે હોમિયોપેથિક ડોક્ટર પાસે તમે જાઓ તો એ તમારી પ્રકૃતિ પકડી અને એના ઉપર કામ કરે છે, જેનાથી રોગને પૂરેપૂરો મટાડી શકાય છે. પ્રકૃતિ એટલે માણસનું માનસિક, શારીરિક, જૈવિક બંધારણ કે જે ઓવરઓલ માણસના શરીરની, માણસની હેલ્થ ઉપર અસર કરે છે. જ્યારે કોઈ પણ દર્દી દવા લેવા આવે તો હોમિયોપેથિક ડોક્ટર એની તકલીફની વિશે, એના સ્વભાવ વિશે, તકલીફ કેવી રીતે ક્યારે ઉદ્ભવી, કેટલી તીવ્ર છે, એનાથી એના માનસિકતામાં શું બદલાવ આવે છે, એનું વાતાવરણ, જન્મથી લઈ અને અત્યાર સુધી એના જીવનમાં શું શું બન્યું છે, જેની કેવી અસર રહી છે એના જીવનમાં, એની શારીરિક સ્વાસ્થ્ય કેવું રહ્યું છે, એ બધું જ આવરી લેવામાં આવે છે. એ સાથે સાથે ફેમિલી મેમ્બર્સની હેલ્થ વિશે પણ પૂછપરછ કરવામાં આવે છે, એની આનુવંશિકતાનું પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. આ બધું કમ્પ્લીટ એના વિશે અભ્યાસ કરી અને પછી એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે જેનાથી એના કમ્પ્લીટ હેલ્થ ઉપર અસર કરી શકાય. હવે હોમિયોપેથિક એવું માને છે કે બોડીમાં એક વાઇટલ ફોર્સ છે, એક એનર્જી છે, એમાં ક્યાંક કંઈક ડિસ્ટર્બન્સ આવે છે, અસંતુલન આવે છે, ત્યારે એના સિમ્ટમ સ્વરૂપે તમને બહાર કોઈક રોગ દેખાતો હોય છે. તો એને ટ્રીટ કરવા માટે આપણે પ્રકૃતિ સમજી ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને દવા કરીએ તો એનાથી એ રોગની ઉપર ખૂબ સારી રીતે કાબૂ મેળવી શકાય છે.
1: જી.

0: આપે પ્રકૃતિની વાત કરી, તો શું વાત, પિત્ત અને કફ આ પ્રકૃતિ પ્રમાણે દવા આપવામાં આવે છે?
1: આમ તો આપણું મૂળ જે આયુર્વેદિક શાસ્ત્ર છે એમાં પ્રકૃતિનું વર્ગીકરણ વાત, પિત્ત અને કફની રીતે થયું છે. હોમિયોપેથિક સાયન્સમાં એને થોડું ડિફરન્ટ રીતે લીધું છે. હોમિયોપેથિક મેડિકલ સાયન્સમાં એને ત્રણ મિયાઝમ તરીકે ઓળખીએ છીએ, સોરા, સિફિલિસ, સાયકોટિક. હવે એ મિયાઝમમાં જેમ વાત અને કફ પ્રકૃતિ સાથે આવે એવી રીતે એમાં પણ અલગ અલગ કોમ્બિનેશન પણ હોય પ્રકૃતિમાં, અને એનું પેટા વર્ગીકરણ પણ કરેલું હોય છે, જેમ કે ટ્યુબરક્યુલર માયાઝમ છે, કેન્સર માયાઝમ છે, રિંગવોર્મ માયાઝમ છે એવી રીતે. અને એનું ડીપ સ્ટડી કરવામાં આવે છે કે માણસનું શરીર એની જે પ્રકૃતિ છે એ સેમાં સૂટ થાય છે, અને એ પ્રમાણે પણ મેડિસિન સિલેક્ટ કરવામાં આવે છે.
2: અચ્છા, એટલે કોમ્બિનેશન મતલબ કે કોઈનામાં વાત અને કફનું કોમ્બિનેશન હોય?
1: યસ, એવી રીતે અલગ અલગ પ્રકૃતિના કોમ્બિનેશન્સ પણ હોય છે.
0: અને એટલે જ હોમિયોપેથી દવા એક વ્યક્તિ માટે અગર આપી હોય તો બીજી વ્યક્તિને એ જ તકલીફ હોય તો એ દવા કામ નથી લાગતી, એના માટે પાછી બીજી દવા હોય છે.
1: હા, ખૂબ સાચી વાત છે. હોમિયોપેથિક ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન ઉપર કામ કરે છે, એટલે કે દરેકે દરેક વ્યક્તિ અલગ છે, દરેકે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ છે, શરીર અલગ છે. તો જેમ મેં પહેલાં કીધું કે ડિટેલ હિસ્ટ્રી લઈ અને દર્દીની એની પોતાની શું પ્રકૃતિ છે, એને કઈ દવા સૂટ થાય છે એ એના ઉપર કામ કરશે. એક જ રોગમાં અલગ અલગ સિમ્ટમ્સ હોય, અલગ અલગ કારણો હોય ઉદ્ભવવાના, તો પણ હોમિયોપેથિકમાં ખૂબ ઊંડો અભ્યાસ કરીને અલગ અલગ દવાઓ આપવામાં આવી છે કે તમે એની અલગ અલગ વ્યક્તિઓને એની નીડ પ્રમાણે દવા આપીને ટ્રીટ કરી શકો છો. જેમ કે માથું દુખતું હોય તો તમને માથું શેનાથી દુખી રહ્યું છે, કઈ બાજુ દુખી રહ્યું છે, કેટલી કેવી તીવ્રતાથી દુખી રહ્યું છે, એ બધા જ માટે અલગ અલગ દવાઓ છે. આમ એવું કહેવાય સામાન્ય ભાષામાં કે હોમિયોપેથિકમાં એક દર્દ માટે અનેક દવાઓ હોય છે, અને એટલે જ હોમિયોપેથિક ડોક્ટરનો રોલ ખૂબ મહત્વનો છે કે ક્યારે કઈ દવા કોને આપવી એ નક્કી કરવું હોય છે.
2: જી, તો ડૉક્ટર ભૈરવી, આજે આપણે કાયમી રોગો વિશે વાત કરી રહ્યા છે, તો ખાસ એ જણાવશો કે કાયમી તકલીફોમાં કયા કયા રોગ જોવા મળે છે, અમુક ઉદાહરણ આપીને અગર આપ વાત કરી શકો તો.
1: આમ તો કાયમી તકલીફોનું કે વ્યક્તિની તકલીફોનું લિસ્ટ કહેવા જઈએ તો ખૂબ લાંબુ બની જાય, પણ રોજિંદી પ્રેક્ટિસમાં મેક્સિમમ હોમિયોપેથિકને સમજીને આવવાવાળા લોકોમાં મોટાભાગે કાયમી શરદી ખાંસી, એલર્જી, દમ, અપચો, ગેસ, એસિડિટી, કબજિયાત, જૂનો મરડો, મોઢામાં વારંવાર ચાંદા પડી જવા, આ બધી તકલીફો માટે વધારે આવતા હોય છે. સ્કિનમાં ખાસ કરીને શીળસ, બાળકોને પથારીમાં પેશાબ થઈ જતો હોય, વહેલી ઉંમરે સફેદ વાળ આવતા હોય, છોકરીઓને માસિકની અનિયમિતતા રહેતી હોય, લેડીઝમાં વારંવાર કસુઆવડ થતી હોય, આવું જે વારંવાર થતી તકલીફો હોય છે એના માટે હોમિયોપેથિકમાં દવાઓ લેવા માટે આવતા હોય છે.
0: જી, તો આ દવાઓ ડોક્ટર ભૈરવી કેટલા સમય માટે લેવી પડતી હોય છે?
1: કોઈપણ રોગને મટાડવા કે કાબૂમાં આવતા કેટલો સમય લાગશે એનો આધાર તો વ્યક્તિને કેટલા સમયથી તકલીફ છે, કેટલી તીવ્ર તકલીફ છે, દર્દીનું શરીર ખાસ કરીને દવા ચાલુ કર્યા પછી દવાને કેવું રિસ્પોન્ડ કરે છે એના ઉપર કહી શકાય કે દવા કેટલો સમય માટે લેવી પડશે. એવી કોઈ ચોક્કસ માપદંડ કે ચોક્કસ સમય નથી હોતો કે તમને આટલા જ સમયમાં રોગ મટી શકે છે. જેમ કે મેં તમને કીધું એ બધા જ ફેક્ટર એમાં કામ કરતા હોય છે, અને જેમ દવાની અસર હોય છે તે વ્યક્તિની એક સસેપ્ટેબિલિટી હોય છે, એટલે કે કોઈ પણ વસ્તુ એને એક્સપોઝ કરવામાં આવે તો એની અસર એના મન પર, એના શરીર ઉપર કેવી રીતે થાય છે એનો કોઈ સમય કે માપદંડ હોતો નથી. એટલે દરેક વ્યક્તિમાં, દરેક રોગમાં અલગ અલગ સમય લાગે છે એને સારું થવામાં અને રોગને કમ્પ્લીટલી મટાડવામાં.
2: ડોક્ટર ભૈરવી, હવે હોમિયોપેથી વિશે ઘણી બધી માન્યતાઓ કે વાતો લોકો વચ્ચે પ્રવર્તી હોય છે, એમાં એવું પણ સાંભળ્યું છે કે હોમિયોપેથી દવાથી ઓપરેશન પણ ટાળી શકાય છે, તો આ વિશે તમે શું કહેશો?
1: ઘણી બધી કન્ડિશન એવી છે કે જેનું સોલ્યુશન ઓપરેશન હોય છે કે કોઈક માઇનોર સર્જરી હોય છે, પણ એ જ તકલીફ વારે ઘડીએ પણ થતી રહેતી હોય છે. અને એ કન્ડિશનમાં આપણે વાત કરી પહેલાં એ પ્રમાણે હોમિયોપેથિક દવાઓ કરવાથી વારે ઘડીએ થવાનું, એનું રીઓકરન્સ થવાનું આપણે ટાળી શકીએ. જેનું બેસ્ટ એક્ઝામ્પલ આપું કે કિડની સ્ટોન છે, પથરી થતી હોય છે, પગમાં કણીઓ થતી હોય છે, સ્કિન ઉપર મસા થતા હોય છે, ગર્ભાશયમાં ગાંઠ હોય છે, આ બધી પરિસ્થિતિઓ છે કે જેમાં લગભગ કોઈક પ્રોસિઝર અથવા તો ઓપરેશનની સલાહ આપવામાં આવતી હોય છે. પણ ક્યારેક નાની પથરી હોય અથવા તો પગમાં મલ્ટીપલ કણીઓ હોય તો એ બધું હોમિયોપેથિક દવાથી આપણે ક્યોર કરી શકીએ છીએ.

0: ને પ્રોસીઝરને ટાળી શકીએ છીએ. બીજી એક વાત કહું તો, ઓપરેશન કરવું કે ન કરવું એ નક્કી કરવા માટે એક ડોક્ટર તરીકે સૌથી પહેલાં તો અમે પેશન્ટના રિપોર્ટ, એના ઇન્વેસ્ટિગેશન શું શું થયેલા છે, એક્સપર્ટ ડોક્ટર્સનું શું ઓપિનિયન છે એને પણ ધ્યાનમાં લઈએ છીએ. કારણ કે ઓપરેટિવ કન્ડિશનમાં જો આવી ગયું હોય, એટલું રોગ ખૂબ વધી ગયો હોય કે જેનું સોલ્યુશન ફક્ત ઓપરેશન જ હોય કે નિકાલ જ હોય, એવી કન્ડિશનમાં વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ ન આપીએ. પણ ક્યારેક એવું હોય કે એક્સપર્ટ પણ એવું કહેતા હોય કે આપણે થોડા સમય માટે રાહ જોઈ શકીએ છીએ, ત્યારે હોમિયોપેથિક દવા આપી અને એની અસરને આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. અને ઘણી બધી વાર પ્રેક્ટિકલી એવું જોયું છે કે આવી કન્ડિશનમાં નાની નાની પથરી હોય જેમ કે, તો દવાથી નીકળી જતી હોય છે, પગમાં કણીઓ હોય તો પણ એ દવાથી મટી જતી હોય છે, ચહેરા ઉપર કે સ્કીન ઉપર મસા હોય તો એ ખરી પડતા હોય છે. તો એવી કન્ડિશનમાં પછી આપણે ફરી રિપીટ પ્રોસીઝર્સને આપણે ટાળી શકીએ છીએ.
1: જી ડોક્ટર ભૈરવી, થોડુંક એ જણાવશો કે અસાધ્ય રોગો એટલે શું અને અસાધ્ય રોગોમાં હોમિયોપેથી કેવી રીતે મદદ કરે છે?
0: અસાધ્ય રોગો એટલે કે મેડિકલ સાયન્સ એવું કહે છે કે આ રોગ મટી શકે એમ નથી, ઇનક્યોરેબલ ડિસીઝ છે. અમુક ઓટોઇમ્યુન ડિસીઝ પણ હોય છે કે જે પ્રોગ્રેસિવ હોય છે, જેમાં ધીમે ધીમે બોડીની અલગ અલગ સિસ્ટમ્સ ઇન્વોલ્વ થતી હોય છે, ફેલ્યોર આવતા હોય છે. કેન્સર જેવા રોગો છે કે જે આજના સાયન્સમાં કેન્સર મટાડી શકાય છે, કંટ્રોલ પણ કરી શકાય છે, પણ અમુક લેવલ પર કે અમુક સ્ટેજમાં પહોંચી ગયું હોય પછી એ નથી કરી શકાતું. તો એવા રોગોને આપણે અસાધ્ય રોગો કહીએ છીએ કે જે ગમે તે ટ્રીટમેન્ટ કરવા છતાં પણ એને આપણે કમ્પ્લીટલી મટાડી નથી શકવાના.
2: જી ડૉક્ટર ભૈરવી, હવે કાયમી રોગો માટે અને એને ટાળી શકાય એના માટે અથવા એમાં હોમિયોપેથી કેવી રીતે ઉપયોગી થાય છે તે વિશે અને એક આપનો અમારા શ્રોતા મિત્રો માટેનો કોઈ મેસેજ આપશો.
0: હા, હોમિયોપેથિક અલગ અલગ રોગોમાં ખૂબ અલગ અલગ રીતે કામ કરતી હોય છે. આપણે કાયમી તકલીફની વાત કરી, એવી જ રીતે એક હોમિયોપેથિક માટે એક મિથ છે કે બહુ ધીમે કામ કરે છે. એટલે જ્યારે પેશન્ટને કોઈક એવી તકલીફ થઈ કે પેટમાં દુખાવો થયો કે શરદી ખાંસી થયા, તો ત્યારે એમ કે હોમિયોપેથિક પાસે જઈશું તો બહુ લાંબા ટાઈમે મળશે, પણ એકચ્યુઅલી એક મિથ છે. હોમિયોપેથિકમાં જેમ કાયમી રોગને મટાડવા માટે તકલીફ છે, એવી જ રીતે તાત્કાલિક સારવાર માટે પણ ખૂબ સારી દવાઓ છે. શરદી ખાંસી થઈ, પેટમાં દુખાવો થયો, ઉનાળામાં લૂ લાગવી, આ બધી જ કન્ડિશનમાં હોમિયોપેથિક દવાઓ રિપીટેડ ડોઝ આપવાથી એ કન્ડિશનને ખૂબ સરસ રીતે ને ઝડપી કંટ્રોલ લાવી શકાય છે. એમાં હોમિયોપેથિક દવાઓ બીજી રીતે પણ કામ કરે છે, જેમ કે મટાડવાની સાથે સાથે અમુક કન્ડિશન્સ પ્રિવેન્ટ પણ કરે છે. અને જેમ આપણે અસાધ્ય રોગની વાત કરી, તો એવા રોગ છે કે જે એવા સ્ટેજમાં પહોંચી ગયા છે જે મટી શકવું મુશ્કેલ છે કે અશક્ય છે, તો એવી કન્ડિશનમાં પેશન્ટ જ્યારે રીબાતું હોય તો પેલિએટિવ ટ્રીટમેન્ટ આપવામાં આવે કે જે એને રાહત આપે છે, એની જે તકલીફો છે એની તીવ્રતા ઘટાડે છે અને પેશન્ટ શાંતિથી રહી શકે છે, એનું રોજિંદુ જીવન શાંતિથી જીવી શકે, એના માટે આપણે એવી ટ્રીટમેન્ટ પણ આપતા હોઈએ છીએ.
1: તો અંતમાં હવે ડોક્ટર ભૈરવી, અમારા શ્રોતા મિત્રોને કંઈક ઉપયોગી થાય એવો એક સંદેશ આપના તરફથી.
0: શ્રોતા મિત્રો, હું એક વાત કહીશ જે હંમેશા કહેતી આવી છું કે તમે તમારા સ્વાસ્થ્ય માટે સજાગ રહો. ક્યારેય પણ કોઈ પણ તકલીફ થાય તો તમે મેડિકલ હેલ્પ લો, ડૉક્ટર પાસે જાઓ, તમારી તકલીફને સમજો અને એની દવાઓ કરાવો કે જેથી કરીને એ તમારા શરીરમાં ઘર ન કરી જાય, વારે ઘડીએ તમે એનાથી હેરાન ન થાઓ. અને તમારા લાઇફસ્ટાઈલ ઉપર ખાસ ફોકસ કરો. સ્વસ્થ જીવન માટે ઉત્તમ છે સારો આહાર, સારી ઊંઘ, પ્રોપર હાઇડ્રેશન, એટલે કે પોતાના શરીરને હાઇડ્રેટેડ રાખો, પાણી પીતા રહો. ગરમીની સિઝન છે એટલે ખાસ તમને સૂચન કરીશ કે તડકામાં બહાર નીકળવાનું ટાળો, શક્ય એટલું વધારે પાણી અને લિક્વિડ લો અને ઘરની અંદર રહી અથવા તો ઓફિસની અંદર રહી અને કામ કરો. જે મિત્રોને બહાર જવું જ પડે એવા કામ છે એ કામ છોડી નથી શકવાના, પણ પાણીની બોટલ સાથે રાખો, થોડા થોડા સમય ક્યાંક વિસામો લઈ લો અને તમારું કામ આગળ વધારો.
2: હંમેશની જેમ ડોક્ટર ભૈરવી પરેખ આપે અમારા શ્રોતા મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી આપી. આપ સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ રીપી. થેન્ક યુ અલ્પાબેન.
3: મિત્રો, સહયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા કાયમી રોગો આ વિશે હોમિયોપેથી નિષ્ણાત ડોક્ટર ભૈરવી પરેખ સાથેની વાતચીત. આશા છે કે આ મુલાકાત આપને ઉપયોગી અને માહિતીપ્રદ લાગી હશે. અને હવે સમય થયો છે કાર્યક્રમના આગળના પડાવ તરફ જવાનો, એટલે કે આપના ફરમાઈશી

0: ગીતો સાંભળવાનો.
1: ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી પરમાર અમિત કમલેશભાઈએ એમની ફરમાઈશ મોકલી છે.
0: તો એમની ફરમાઈશ મુજબ ચાલો સાંભળીએ સોલી કાપડિયાને.

0: અને આ ગીત સાથે જ સમય થયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
1: આવજો, ફરી મળીશું.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતે

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
4: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
3: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
4: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
3: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
4: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: मुकेश की आवाज़ में देवर फिल्म का ये गीत आप सुन रहे थे और याद किया जा रहा था बचपन को, क्योंकि आज हम भी कुछ याद ही कर रहे हैं क्योंकि गर्मियों की छुट्टियों की बातें हो रही है। हमारे एक साथी ने लिखा कि सुरीला सफ़र में आज अपने पुराने दिनों को याद करेंगे, बचपन की गलियारों में झांकेंगे। तो आज की इबारत में से याद शब्द तो हमने ले लिया एक गीत में, और कौन से शब्द हो सकते हैं जिनके गीत आज के कार्यक्रम में शामिल हो सकते हैं आप हमें बताइए। हमारे साथी ने बताया, हमने पूछा था कि कौन कौन से और खेल आप खेलते हैं, क्योंकि हमारे इस इबारत में तो सिर्फ दो खेल का नाम है। तो उन्होंने बताया कि पकड़ दांव, लंगड़ी, खो खो, रुमाल दांव, कबड्डी जैसे कई खेल खेला करते थे। वेकेशन में दोस्तों के साथ उनके खेतों में जाते थे, नहाते थे, कच्चे आम, इमली, शहतूत जैसे फल खाने का आनंद भी खूब उठाया है। बचपन अनमोल था, कोई भी कीमत से उसे नहीं खरीदा जा सकता। हमारे एक और साथी ने बताया कि बचपन में पढ़ता था तब दोस्त फिल्म दिखाने हमें काका जी सभी कज़न भाई को लेके गए थे। बचपन में छोटे धर्मेंद्र होते हैं तो पिताजी उन्हें आती जाती रेल दिखाते हैं, गाना बजता है, हम उसे आकाशवाणी गीत कहते थे। फिल्म में फिर कई बार गाना बजता है, जब धर्मेंद्र बड़े हो जाते हैं, रेलगाड़ी में बैठते हैं तब भी गाना बजता है, गाड़ी बुला रही है, सीटी बजा रही है। और हमारे एक और साथी ने कहा कि बचपन में गर्मियों की छुट्टियां पड़ते ही हम सुबह का खाना लेकर अपने परिवार के साथ खेत पर चले जाते थे, वहीं वटवृक्ष की छांव में बैठकर ठंडी ठंडी हवा के साथ हम खेलते थे, अंताक्षरी खेलते थे, खाना खाते थे, थोड़ी देर सुस्ता कर पेड़ के कैरियां तोड़ कर लाते थे। जब गन्ने से गुड़ बनाया जाता था तो हम पहले उसका रस पी लेते थे, कितना सुकून मिलता था, काश वो बचपन के दिन वापस लौट कर आ जाएं। भाई ऐसा तो नहीं हो सकता, लेकिन आज
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
2: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે, ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
4: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિક માં, અરે વાહ,
5: ફસાણી।
6: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો, RBI કહે છે
7: જાણકાર બનો, સતર્ક રહો।

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: વિડિયો લાઇક કરવાના પૈસા મળશે.
3: સો ઈઝી.
4: ફસાણો.
5: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, બરાબર 1:20 સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે રવાના થયા. નીટ પરીક્ષાની નવી તારીખ જાહેર. હવે 21 જૂને પુનઃ પરીક્ષા યોજાશે. તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 3 રૂપિયાનો વધારો કર્યો. પૂર્વોત્તર અને દક્ષિણના રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે રવાના થયા. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી આજે યુએઈ પહોંચશે. તેઓ રાષ્ટ્રપતિ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: इंडिया और यूएई की ऊर्जा सुरक्षा साझेदारी अब सिर्फ क्रूड ऑयल तक सीमित नहीं रही. यूएई अभी भी इंडिया का एक महत्वपूर्ण क्रूड ऑयल आपूर्ति करता है, लेकिन ये संबंध अब नेचुरल गैस तक भी विकसित हो चुका है. इस वर्ष के आरंभ में हिंदुस्तान पेट्रोलियम ने अबुधाबी नेशनल ऑयल कंपनी के साथ एक 10 वर्षीय समझौता किया, जिसके अंतर्गत 2028 से प्रतिवर्ष 5 लाख टन LNG की आपूर्ति होगी, जिससे इंडिया को अस्थिर बाजार मूल्यों से कुछ राहत मिलने की संभावना है. रिन्यूएबल एनर्जी और सिविल न्यूक्लियर क्षेत्र में भी सहयोग तेजी से बढ़ रहा है. विनोद कुमार, आकाशवाणी समाचार, अबुधाबी.
0: મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી નેધરલેન્ડ જશે અને રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમા સાથે મુલાકાત

0: મુલાકાત કરશે. તેઓ પ્રધાનમંત્રી રોબ જેટન સાથે પણ વાતચીત કરશે. રવિવારે શ્રી મોદી સ્વીડનના ગોથેનબર્ગ જશે અને પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે વાતચીત કરશે. 18 મેના રોજ પ્રધાનમંત્રી મોદી ત્રીજા ભારત નોર્ડિક શિખર સંમેલન અને દ્વિપક્ષીય બેઠકો માટે નોર્વે જશે. મુલાકાતના અંતિમ તબક્કામાં તેઓ 19 મેના રોજ ઇટાલી જશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે વિદ્યાર્થીઓ સરકારની પ્રાથમિકતા છે અને સરકાર તેમના પ્રત્યે સંવેદનશીલ છે. નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા શ્રી પ્રધાને જણાવ્યું હતું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા નીટ UG 2026ની પુનઃપરીક્ષા 21 જૂને યોજાશે. તેમણે ઉમેર્યું હતું કે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને 14 જૂન સુધીમાં પરીક્ષા માટે પ્રવેશપત્ર પ્રાપ્ત થશે. શ્રી પ્રધાને ઉમેર્યું હતું કે નીટ UG પરીક્ષા આગામી વર્ષથી હાલના OMR આધારિત મોડના બદલે કમ્પ્યુટર આધારિત ટેસ્ટથી લેવાશે.
1: परीक्षा में थोड़ा हमको जो उनकी फॉर्मेलिटीज है, OMR शीट को दस्तखत करना, आरंभ में एक बार करना, अंत में भी एक बार करना, उसमें हमारे विद्यार्थियों कोर टाइम में कटौती हुई थी. जो 2 से 5 एग्जामिनेशन टाइम था उसको ध्यान में रखते NTA ने थोड़ी एक निष्पत्ति किया है कि उसको और 15 मिनट बढ़ाए. 2 से शुरू होगा, 5:15 तक ये परीक्षा की समय बढ़ाया जाएगा. एडमिट कार्ड, इस बार के एडमिट कार्ड 14 जून तक सभी को पहुंच जाएगा.
0: શિક્ષણમંત્રીએ સ્વીકાર્યું કે NTAને ચોક્કસ સુધારાની જરૂર છે અને કહ્યું કે ભવિષ્યમાં થતી અનિયમિતતાઓને રોકવા માટે પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવા પગલાં લેવાશે. શ્રી પ્રધાને નોંધ્યું કે સરકાર ઇચ્છતી નથી કે છેતરપિંડી કરનારા અથવા શિક્ષણ માફિયાઓના ષડયંત્રના કારણે કોઈપણ લાયક વિદ્યાર્થી તેમના અધિકારોથી વંચિત રહે.
2: CBI तह तक जाएगी. कहां वो कमांड चेन पे ब्रीच हुई है, राधाकृष्ण कमेटी को पूरा पालन करने के उपरांत भी कहां वो ब्रीच हुई है, उस ब्रीच को मेरा पूरा विश्वास है CBI के ऊपर. सरकार की पूरा नेतृत्व, सभी विभाग उसमें से गंभीरता चीज को लेते हुए शीर्ष तो नेतृत्व उसकी लेके खूब दायित्व लिया है, चिंता कर रहा है. हम इस बार माल प्रैक्टिस होने नहीं देंगे.
0: વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં વધારા વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયાથી વધીને 97.77 રૂપિયા પ્રતિ લીટર થયો છે, જ્યારે ડીઝલનો ભાવ 87.67 રૂપિયાથી વધીને 90.67 રૂપિયા પ્રતિ લીટર થયો છે. તેવી જ રીતે મુંબઈમાં પેટ્રોલનો ભાવ હવે પ્રતિ લીટર 106.68 રૂપિયા થશે, જ્યારે ડીઝલનો ભાવ 93.14 રૂપિયા પ્રતિ લીટર થશે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ વધારીને 108.74 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલનો ભાવ હવે 95.13 રૂપિયા પ્રતિ લીટર થશે. દરમિયાન ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ વધારીને 103.77 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ વધારીને 95.35 રૂપિયા પ્રતિ લીટર કરાયો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે આજે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. ભાવ વધારા પછી દિલ્હીમાં 1 કિલોગ્રામ CNGનો નવો ભાવ 79.9 રૂપિયા, ગાઝિયાબાદ અને નોઈડામાં 87.70 રૂપિયા કરાયો છે. ગુરુગ્રામમાં 1 કિલોગ્રામ CNGનો નવો ભાવ દર 84.12 રૂપિયા કરાયો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત સુધારેલા અને અસરકારક બહુપક્ષીયતાના ધ્યેયને આગળ વધારવા માટે તમામ ભાગીદારો સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. નવી દિલ્હીમાં બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકના બીજા દિવસે ખુલ્લા સત્રમાં સંબોધતા ડોક્ટર જયશંકરે આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખામાં સુધારાની તાત્કાલિક જરૂર હોવાનું જણાવ્યું હતું. તેમણે દેશે માત્ર વૈશ્વિક પડકારોના સામના માટે જ નહીં, પરંતુ વધુ લોકશાહી, પ્રતિનિધિત્વ અને સમાન આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ તેમ કહ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આજે છત્તીસગઢના રાયપુરમાં આકાશવાણી કેન્દ્ર દ્વારા વોકેથોનનું આયોજન કરાયું હતું. આજે સવારે સિવિલ લાઇન્સ સ્થિત આકાશવાણી ઇમારતથી શરૂ થયેલી આ વોકેથોન શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયા બાદ આકાશવાણી પરિસરમાં સમાપ્ત થઈ હતી, જેમાં આકાશવાણીના કર્મચારીઓ, નિવૃત્ત અધિકારીઓ, સમાચાર વાચકો, શ્રોતાઓ અને શહેરના અગ્રણી નાગરિકોએ ભાગ લીધો હતો. ઓલ ઇન્ડિયા રેડિયોના 90 વર્ષની ભવ્ય યાત્રાની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 જૂન 1936ના દિવસે બહુજન હિતાય બહુજન સુખાયના સૂત્ર સાથે સ્થાપિત ઓલ ઇન્ડિયા રેડિયો દેશનું સૌથી વિશ્વ

0: વિશ્વસનીય પ્રસારણ માધ્યમ છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સહયોગથી આજે રાષ્ટ્રીય રાજધાનીમાં ઇંધણનો વપરાશ ઘટાડવા અને જાહેર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક સંકલિત હાઇડ્રોજન સંચાલિત શટલ બસ સેવા શરૂ કરી. આ પહેલ હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે DMRCને 2 અત્યાધુનિક હાઇડ્રોજન ઇંધણવાળી બસ પૂરી પાડી છે, જેમાં 35 મુસાફરોની બેઠક ક્ષમતા છે. આ બસ રીઅલ ટાઇમ મોનિટરિંગ, સલામતી, સમયસરતા અને રૂટ પાલન માટે GPS આધારિત ટ્રેકિંગ અને CCTVથી સજ્જ છે. પંજાબના લુધિયાણામાં આજે એર ઇન્ડિયાના પહેલા વિમાને હલવારા વિમાન મથક પર ઉતરાણ કર્યું. દિલ્હીથી લુધિયાણાની પ્રથમ ફ્લાઇટમાં મુસાફરી કરનારા રેલ રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુએ વિમાન મથકના સંચાલનને આ પ્રદેશમાં ઉદ્યોગ, વેપાર અને આર્થિક વિકાસ માટે આ પગલાંને એક મોટું પ્રોત્સાહન ગણાવ્યું હતું. એર ઇન્ડિયાએ લુધિયાણાને દિલ્હી સાથે જોડતી દૈનિક સેવાઓનું શેડ્યુલ બનાવ્યું છે, જે દ્વારા રોમ, મિલાન અને પેરિસ સહિત યુનાઇટેડ કિંગડમ અને યુરોપના દેશો સાથે એક જ દિવસે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી શક્ય બનશે. હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળમ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના હિમાલયની તળેટીમાં પણ આ જ સ્થિતિ રહેવાની સંભાવના છે. દિલ્હી, આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં પણ વીજળી અને ભારે પવન ફૂંકાશે તેવી સંભાવના છે. IPL ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ લખનૌના ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 6 વિકેટથી પરાજય આપ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બેઇજિંગમાં વાતચીત કરી હતી અને વેપાર, ટેકનોલોજી તથા પ્રાદેશિક સુરક્ષા પર તણાવ હોવા છતાં સંઘર્ષ અંગે સહયોગ પર ભાર મૂક્યો હતો. ગઈકાલે થયેલી આ મુલાકાત ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદના બીજા કાર્યકાળ દરમિયાન ચીનની પ્રથમ મુલાકાત હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે રવાના થયા. નીટ પરીક્ષાની નવી તારીખ જાહેર. હવે 21 જૂને પુનઃ પરીક્ષા યોજાશે. તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 3 રૂપિયાનો વધારો કર્યો. પૂર્વોત્તર અને દક્ષિણના રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી. અને IPL ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1 થી 15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ

0: ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
0: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: મોર્નિંગ વોક પર જાતે એક ઘર કે સહાયક થે, હમ લોગો કે સાથ રહેતે થે. મેરે પિતાજી વકીલ થે ઓર કોર્ટ મે ભી 2 મહિને કી છુટ્ટી હોતી થી. ઉનકા ઓફિસ ભી ખાલી રહેતા થા જો ઘર કે પાસ હી થા. દિન મેં બહાર ધૂપ હોને કે કારણ સબ અહીં ઇકઠ્ઠા હોતે થે. ફિર ખૂબ ધમાક ચોકડી મચતી થી. લડતે ભિડતે રોતે હંસતે સબ અપને અપની સમસ્યા કા સમાધાન કર લેતે થે. વો દિન બહોત યાદ આતે હૈ. વાકઈ વો દિન બહોત યાદ આતે હૈ. જબ છોટે રહેતે હૈ તો કુછ ઇતની જ્યાદા ચીઝે સોચતે નહીં હૈ. અભી લડાઈ હોતી હૈ ઓર અભી મિલ જાતે હૈ ઓર અપને મન મેં કોઈ બાતે ઇસ તરહ સે નહીં પાલતે. હાલાંકિ હમને નાની કે બારે મેં જબ પૂછા કે કોન સા ગીત સુનાયા જાય તો દોનો હી ગીતો કી ફરમાઇશ આઈ ઓર કહા ગયા કે બે દોનો હી ગીત સુનને ચાહીએ. આશીર્વાદ ફિલ્મ કા ગીત આપને સુના. સહી જવાબ હમારે સાથી ને દિયા ઓર હમારે સાથી કહે રહે કે બાત તો સમય કી હૈ. જબ હમ અપને દોસ્તો કો ઘર સે બહાર ખેલને કે લિયે બુલાયા કરતે થે ઉસકે ભી કોડ વર્ડ હુઆ કરતે થે. સીટી બજાના, કોયલ કી આવાઝ, ટક ટક કી આવાઝ નિકાલના આદિ. વો સબ આવાઝ મેરે અંદર બેઠી હૈ બેઠા મેરા દોસ્ત સુન લિયા કરતે થે ઓર તુરંત બહાર ખેલને આ જાયા કરતે થે. તો ઇસ તરહ સે હોતા થા યે કામ કે કિસ તરહ સે, ક્યુંકિ ઘર સે બહાર નિકલને કી મનાહી હોતી થી ધૂપ મેં. હા, હાલાંકિ નાની કી ઇતની બાતે હો રહી હૈ તો હમને સોચા કે ક્યું ના દોનો હી ગીત આપકો સુનવા દિયા જાય. તો યે સુનવા રહે હૈ દૂસરા ગીત. બતાઈએ કિસ ફિલ્મ કા યે ગીત હૈ. ઓર ઇસી નામ સે એક ઓર ફિલ્મ બની ઉસમે ભી બચ્ચો કા એક ગીત હૈ. અગર આપ વો ભી બતા સકે તો ક્યા હી અચ્છા હોગા.

0: આપવા અનુરોધ કર્યો. કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ આ મહિનાનો તેમનો અમેરિકા પ્રવાસ રદ કર્યો. પ્રધાનમંત્રીએ ઇંધણ બચાવવા અને વિદેશ પ્રવાસ ટાળવા સહિતની કરેલી અપીલને ધ્યાનમાં રાખી શ્રી વાઘાણીએ તેમનો પ્રવાસ રદ કર્યો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. શ્રી વાઘાણી આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યમથક ખાતે સહકારી નાણાકીય સંસ્થાઓ પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં વિશેષ વક્તા તરીકે ઉપસ્થિત રહેવાના હતા. દેશભરમાં નીટની ફરી પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ નવી તારીખની જાહેરાત કરતા સોશિયલ મીડિયા સંદેશમાં ઉમેદવારો અને વાલીઓને માત્ર એનટીએના સત્તાવાર સ્ત્રોત પર વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો છે. અગાઉ 3 મે લેવાયેલી નીટ પરીક્ષા કથિત ગેરરીતિના કારણોસર રદ કરવામાં આવી હતી. આ અંગે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં આગામી 48 કલાક ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. દરમિયાન હવામાન વિભાગે આજે કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દેવભૂમિ દ્વારકામાં ગરમીનો યલો એલર્ટ જાહેર કર્યું. બીજી તરફ અરવલ્લીમાં સરેરાશ તાપમાન 42-44 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આરોગ્ય વિભાગે પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જયેશ પરમારે જણાવ્યું.
1: લૂ લાગવાના કિસ્સા અને ગરમીનો સ્વાસ્થ્ય પર અસર ન થાય તે માટે જેટલા શક્ય હોય અને ટાળી શકાય હોય તેવા પગલાં ભરવા માટે નાગરિકોને વિનંતી છે. બપોરે જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ તથા ઉપલબ્ધ પ્રવાહી અને પાણીનું પ્રવાહ સતત વધારેમાં વધારે પીવાની સલાહ આપવામાં આવે છે. બજારમાં મળતા વાસી અને બિનખાદ્ય પદાર્થોનો ઉપયોગ ટાળવો જોઈએ તથા તાજા ફળોનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં ફાયદો થઈ શકે છે.
0: મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ. તેમાં ચોમાસા પૂર્વે જળ સંચયના મહત્તમ કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય, તળાવો ઊંડા કરવા, ચેકડેમનું સમારકામ અને સફાઈ, નહેરોની સફાઈ તેમજ ખેત તલાવડી જેવા જળ સંગ્રહના પ્રકલ્પોને અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા સૂચના અપાઈ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો.
2: FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.
3: ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
4: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ ગુજરાતી સુગમ સંગીત. મિત્રો, દર વર્ષે 15 મેના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવવામાં આવે છે. પરિવાર એ માત્ર સંબંધોનું જ નહીં, પરંતુ પ્રેમ, સંસ્કાર, સહકાર અને વિશ્વાસનું મજબૂત બંધન છે. જીવનના દરેક પડાવે પરિવાર આપણને હિંમત, પ્રેરણા અને સુરક્ષાની લાગણી આપે છે. આજના ઝડપી અને વ્યસ્ત જીવનમાં પરિવાર સાથે થોડો સમય વિતાવવો પણ ખૂબ જ જરૂરી બની ગયું છે. સાથે બેસીને વાતો કરવી, ખુશીઓ વહેંચવી અને એકબીજાની લાગણીઓને સમજવી એ જ પરિવારને વધુ મજબૂત બનાવે છે. કાર્યક્રમના આરંભે સાંભળીએ મેહુલ સુરેન ઠાકીરની આ શબ્દરચના, આસિત દેસાઈના સ્વરમાં.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
3: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
2: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
3: શું વાત કરે છે?
2: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
5: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
6: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
5: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
6: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
5: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
6: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
7: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ અશરફ દાબાવાલાની ગીત રચના આરતી મુનશીના કંઠે.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट। हर रोज रात 9:30 पर सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: क्या चालिया मम्मी तमे आ राशन कार्ड लेने उतावड़े?
2: अरे बेटा, आ राशन कार्ड मा नाम खोटू आव्यू छे, हवे कचेरी ए जवुं ज पड़शे।
1: अरे मम्मी, क्याय नथी जवानू, आ जुओ सुगम डिजिटल गुजरात।
2: पर बेटा, आमा सुधारो थशे? मारे फरी लाइन मा तो नहीं उभा रहेवुं पड़े ने?
1: ना, सुगम छे एटले बधुं ज शक्य छे।
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સઅપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈનથી ઓનલાઈન।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત

0: જે અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
4: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
3: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
4: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
3: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
4: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
5: હવે સાંભળીએ રેખા ત્રિવેદી અને ઉદય મજુમદારના સ્વરમાં રમેશ પારેખની આ ગીત રચના.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.

0: શ્રોતા મિત્રો, થોડી જ વારમાં સાંભળીએ કાર્યક્રમ સખી સહેલી.
1: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन, धूप अगरबत्ती, धूप स्टिक्स, कोन्स एवं हवन सामग्री.

पापा मेरे आएंगे, चॉकलेट खूब लाएंगे। घर अभी वो आएंगे।

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સરગમ. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા એક સુંદર કવિતા આપના સુધી પહોંચાડવી છે. મિલિંદ ગઢવી, કવિ મિલિંદ ગઢવીની આ કવિતા છે અને એના શબ્દો છે કે એની આંખોમાં ઉર્દુના કાફિયા, એની આંખોમાં ઉર્દુના કાફિયા, એના હોઠો પર ફૂલોની ટોકરી, એક ગાલિબના શેર જેવી છોકરી, એ જો માને તો કરવી છે મારે એનો પાલવ પકડવાની નોકરી, એક ગાલિબના શેર જેવી છોકરી. એ સમુંદરની લહેરોનું ગીત છે, એ સમુંદરની લહેરોનું ગીત છે, એ તો ઝાકળથી દોરેલું ગામ છે, એ છે વગડામાં ઉગેલું ફૂલ ને એના પગલાં શુકનનું મકામ છે. એને શોધે છે અંધારે આગ્યા ને ગુલમોર એના સરનામાં ગાય છે. એની પાસેથી સૂરજના ચાકરો થોડા સંધ્યાના રંગો લઈ જાય છે. એની પાસે લખાવે પતંગિયા મીઠા મોસમની પહેલી કંકોત્રી, એની પાસે લખાવે પતંગિયા મીઠા મોસમની પહેલી કંકોત્રી, એક ગાલિબના શેર જેવી છોકરી, એ જો માને તો કરવી છે મારે એનો પાલવ પકડવાની નોકરી, એક ગાલિબના શેર જેવી છોકરી. આ સુંદર કવિતા સાથે આજના કાર્યક્રમનું શુભારંભ કરીએ અને કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ 1942 અ લવ સ્ટોરી ફિલ્મનું આ ગીત કુમાર શાનુના સ્વરમાં, સંગીતકાર આર ડી બર્મન અને ગીતકાર જાવેદ અખ્તર.

0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
4: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
5: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
4: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
5: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
4: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
5: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.

કાર્યક્રમમાં હવે સાંભળીએ ઉદિત નારાયણ અને સાધના સરગમના સ્વરમાં જો જીતા વોહી સિકંદર ફિલ્મનું આ ગીતના શબ્દો મજરૂહ સુલતાનપુરીના.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં હમ આપકે હૈ કૌન ફિલ્મનું આ ગીત, સંગીતકાર રામ લક્ષ્મણ અને ગીતકાર દેવ કોહલી.

હમ આપકે હૈ કૌન ફિલ્મના અંતિમ ગીત સાથે આજનો સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. કવિ સાંઈરામ દવે લખે છે કે તું કહે તો હું કવિતા મોકલું, તું કહે તો હું કવિતા મોકલું ને ગઝલમાં આખી ગીતા મોકલું, તું કહે તો હું કવિતા મોકલું ને ગઝલમાં આખી ગીતા મોકલું ને એક મોતી આપવાનું મેં કહ્યું ને એ કહે દરિયો સરિતા મોકલું ને તું તને નખશીખ જાણે એટલે, તું તને નખશીખ જાણે એટલે દોસ્ત લે સાચા અરીસા મોકલું ને એકલો થઈ ગયો છે ચાંદો એટલે થાય છે પછી સુનિતા મોકલું. આવી સુંદર કવિતા સાથે આજના ગુજરાતી ગીતોના કાર્યક્રમ સુરીલી સાંજની શરૂઆત કરીએ અને કાર્યક્રમમાં પ્રથમ માણીએ કૈલાસ પંડિતની આ રચના મનહર ઉદાસના સ્વરમાં.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्र.

0: દંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
4: હરરોજ રાત 10 બજે સુનિએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર

ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232.
1: આજના કાર્યક્રમનું અંતિમ ગીત આપ સાંભળશો હેમા દેસાઈ અને આશિત દેસાઈના સ્વરમાં.

આશિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં ગવાયેલા અંતિમ ગીત સાથે આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સાંજની સભાના કાર્યક્રમોમાં હવે હું જાનકી લઈને હાજર છું સુરીલા હિન્દી ગીતોનો દૈનિક કાર્યક્રમ સુરીલા સફર લઈને. આજે છે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ. પરિવાર એટલે ફક્ત એક છત નહીં, પણ લાગણીઓનું એ ઘર જ્યાં હુંમાંથી આપણા બની શકાય છે. તો આવો એ જ ભાવ સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ અને માણીએ આ કાર્યક્રમનું પ્રથમ ગીત જગજીત સિંઘ અને ચિત્રા સિંઘના સ્વરમાં સાથ સાથ ફિલ્મનું. સંગીતકાર કુલદીપ સિંઘ અને ગીતકાર જાવેદ અખ્તર.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં આપ સાંભળી રહ્યા છો પાકીઝા ફિલ્મનું આ ગીત, ગુલામ મોહમ્મદનું સંગીત અને કૈફ ભોપાલીની શબ્દરચના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

કાર્યક્રમમાં હવે સાંભળીએ લવ સ્ટોરી ફિલ્મનું આ ગીત. આશા ભોંસલે અને અમિત કુમારના સ્વરમાં, સંગીતકાર આર ડી બર્મન અને ગીતકાર આનંદ પક્ષી.

આપ આનંદ માણી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફરનો, વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ મેરે હમ સફર ફિલ્મનું આ ગીત લતા મંગેશકર અને મુકેશના સ્વરમાં. સંગીતકાર કલ્યાણજી આનંદજી અને ગીતકાર આનંદ પક્ષી.

હવે સાંભળીએ આજના સુરીલા સફર કાર્યક્રમનું અંતિમ ગીત આશા ભોંસલેના સ્વરમાં. ઇજાઝત ફિલ્મનું ગીતના સંગીતકાર છે આર ડી બર્મન.

આશા ભોંસલેના સ્વરમાં ગવાયેલા ઇજાઝત ફિલ્મના ગીત સાથે આજનો સુરીલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: विविध भारती फौजी साथियों के लिए कार्यक्रम जयमाला लेकर हाजिर होते हैं कुछ ही पलों में।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: ચાલ્યા પપ્પા, આ ફાઇલ લઈને?
4: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે। કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે।
3: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે।
4: શું વાત કરે છે?
3: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે।
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ જયમાલાનો શેષ ભાગ આપ સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. અધિકારીઓ અને કર્મચારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા રાજ્ય સરકારની સૂચના. નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે, રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાની જાહેરાત. કચ્છના મુંદ્રા બંદર પરથી અંદાજે 140 કિલો કેફી પદાર્થનો જથ્થો કબજે કરાયો. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી ઘટે તેવી શક્યતા અને ગાંધીનગરમાં યોજાયેલી

0: રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાની જાહેરાત. કચ્છના મુંદ્રા બંદર પરથી અંદાજે 140 કિલો કેફી પદાર્થનો જથ્થો કબજે કરાયો. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી ઘટે તેવી શક્યતા. અને ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી હરજિંદર કૌરે કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં આવીને ખરીદી ન કરવા અપીલ કરી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ માહિતી આપી.
1: ખાસ રાજ્ય સરકાર દ્વારા વિનંતી છે સમગ્ર જનતાને, ગુજરાતની, કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર કરવામાં આવતી ખરીદી નો બિનજરૂરી સંગ્રહખોરી ન થાય અને ઉત્સાહિત ન થવા માટે થઈને પણ જનજાગૃતિનું એક અભિયાન પણ જરૂર પડે રાજ્ય સરકાર ચલાવશે. પણ રાજ્ય સરકાર વતી હું વિનંતી કરું છું કે કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર સંગ્રહખોરી ન કરીએ અને કરતા હોય તો એનું ધ્યાન પણ દોરીએ.
0: શ્રી વાઘાણીએ કહ્યું કે સરકારી અધિકારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા, બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા માટે પણ જણાવાયું છે.
1: કોઈ પણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે.
0: સરકારી કર્મચારીઓને ઇલેક્ટ્રિક અથવા હાઇબ્રિડ વાહન તેમજ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવાની પણ સૂચના અપાઈ છે. જ્યારે જરૂરિયાત મુજબ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનો નિર્ણય લેવા દરેક વિભાગના વડાને જાણ કરી હોવાનું શ્રી વાઘાણીએ જણાવ્યું હતું.
1: પર્યાવરણને ઇંધણની બચત માટે ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર વાહનનો ઉપયોગ, જેમ કે મેટ્રો, એસટી, બસ, રેલવેનો મહત્તમ ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો. મેટ્રો ટ્રેનનો સમય પણ 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય એ લેવાનો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ હોય ત્યાં સુધી આનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય સરકારે કર્યો છે.
0: શ્રી વાઘાણીએ વધુમાં કહ્યું કે મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના પેટ્રોલ અને ડીઝલના જથ્થાની દેખરેખની જવાબદારી મુખ્ય સચિવને સોંપવા તેમજ આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનમાં પાઇપ્ડ ગેસ જોડાણ પીએનજી ફરજિયાત બનાવવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે કરકસર અને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ સહિતની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મહત્વના પગલાંની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલથી વિવિધ માર્ગ પર 300 નવી એસટી બસો દોડાવાશે. ગાંધીનગરમાં અંગેની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવોની અપીલને ધ્યાને રાખીને ઉદ્ઘાટન કે ભવ્ય સમારોહ વિના મુખ્યમંત્રીના ઝીરો સેરેમની સંકલ્પ હેઠળ આ તમામ બસ સીધી જ કાર્યરત કરાશે. શ્રી સંઘવીએ કહ્યું કે સરકારી કર્મચારીઓને કોઈપણ બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવવા સરકારે નિર્ણય કર્યો છે.
2: राज्य के गांधीनगर अहमदाबाद के बाहर से किसी भी व्यक्ति को गांधीनगर तक बैठकों में ना बुलाया जाए उसके लिए खास दबाव रखा गया है और साथ साथ जो बैठक वर्चुअल हो पाए ऐसी सभी बैठकों को वर्चुअल करने के लिए भी निर्देश दिए गए. उसी के साथ जो लोग बाहर के शहर से या दूर दराज से आते हैं उन पे टोटली रोक लगाई गई है.
0: પ્રધાનમંત્રી મોદીએ ઇંધણ બચાવવા અંગે કરેલી અપીલને દેશભરમાં વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ત્યારે વલસાડમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા ફેલાતા પેટ્રોલ પંપ પર લાંબી કતાર જોવા મળી છે. દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારીએ લોકોને અફવાથી દૂર રહેવા અને જરૂર મુજબ પેટ્રોલ ભરાવવા લોકોને અપીલ કરી છે. તેમણે તંત્ર દ્વારા પેટ્રોલિયમ કંપનીઓ સાથે સંકલન સાધીને જિલ્લામાં ઇંધણનો પુરવઠો જાળવી રાખવાની ખાતરી આપી છે. સાથે જ ભરૂચમાં પણ જાહેર પરિવહન સેવાને પ્રોત્સાહન આપવા આજથી જીએસઆરટીસી દ્વારા વિલાયત, સાયખા અને ભેરસમ જીઆઈડીસી વિસ્તાર માટે નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાફલામાં ફરી ઘટાડો કરતા તેઓ આજે માત્ર 3 ગાડીઓ સાથે ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પહોંચ્યા, જ્યારે વિવિધ મંત્રીઓ પણ ઇલેક્ટ્રિક વાહન સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. દેશભરમાં મેડિકલ કોલેજો માટેની રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર

0: પ્રધાને રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ દ્વારા જાહેર કરાયેલી નવી તારીખ અંગે માહિતી આપતા કહ્યું કે આગામી 14 જૂન સુધીમાં વિદ્યાર્થીઓને પ્રવેશપત્ર ઉપલબ્ધ કરાવાશે. આવતા વર્ષથી નીટ પરીક્ષા કમ્પ્યુટર આધારિત પરીક્ષા સીબીટી પદ્ધતિથી લેવાશે તેવી પણ શ્રી પ્રધાને જાહેરાત કરી હતી. કેન્દ્રીય શિક્ષણમંત્રીએ કહ્યું કે ભવિષ્યમાં કોઈપણ અનિયમિતતા અટકાવવા માટે પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવાના પગલાં લેવાશે. બીજી તરફ રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ ઉમેદવારો અને વાલીઓને માત્ર એનટીએના સત્તાવાર સ્ત્રોત પર જ વિશ્વાસ કરવા અનુરોધ કર્યો છે. કચ્છના મુંદ્રા બંદર પરથી અંદાજે 140 કિલો કેફી પદાર્થનો જથ્થો કબજે કરાયો છે. અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીએ માહિતીના આધારે મુંદ્રા બંદર પર આ કાર્યવાહી કરી છે. એનસીબીએ મુંદ્રા કસ્ટમ વિભાગના એસઆઈઆઈબી શાખાની મદદથી એક જેટી પર આયાતી કન્ટેનરમાં તપાસ કરતા આ કેફી પદાર્થ મળી આવ્યો હતો.
1: અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે મુંદ્રા પોર્ટ પર હાથ ધરેલી કાર્યવાહીમાં 140 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગુરુવારે મોડી સાંજે હાથ ધરેલી આ કાર્યવાહીમાં ગુપ્ત બાતમીના આધારે અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે તપાસ આદરી હતી અને આ તપાસ દરમિયાન એક કન્ટેનરમાંથી જે માલ દર્શાવાયો હતો તેના બદલે ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતા એજન્સીઓએ સઘન તપાસ હાથ ધરી છે. હિમાંગ પટણી, આકાશવાણી સમાચાર.
0: ગાંધીનગરના કલોલમાં 3 શ્રમિકના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે કલોલમાં સહેજ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસીની એક કંપનીમાં ગતરાત્રે જમીનની અંદરની ટાંકી સાફ કરતી વખતે 3 શ્રમિકોના મોત નિપજ્યા છે, જ્યારે 1 શ્રમિકની હાલત ગંભીર હોવાથી હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. આ અંગે અધિકારીઓએ સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા અને જવાબદારો સામે જરૂરી પગલાં લેવાશે તેમ જણાવ્યું છે. માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જૂનાગઢ એસટી બસ મથકની મુલાકાત લીધી. દરમિયાન તેમણે મુસાફરો માટે ઉપલબ્ધ કરાવાયેલી સુવિધાઓ તેમજ બસ મથકની સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું. આ સાથે જ મંત્રીશ્રીએ મુસાફરો અને બસ મથક પર વિવિધ દુકાનદારો સાથે સંવાદ કર્યો. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું કે આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે, તેમ છતાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. દરમિયાન લોકોને બપોરે બિનજરૂરી બહાર ન જવાની પણ સલાહ અપાઈ હોવાનું શ્રી શર્માએ જણાવ્યું.
2: लोअर लेवल्स में 25-30 सेंटीमीटर सुनी हवाएं चल रही है. सौराष्ट्र कच्छ में वेस्टर्ली कंपोनेंट ज्यादा है, जबकि गुजरात रीजन में देखते हैं तो वेस्टर्ली से नॉर्थ वेस्टर्ली कंपोनेंट है. इसकी वजह से कुछ विंड स्पीड से ज्यादा है, टेम्परेचर डाउन होने की संभावना है. सबसे ज्यादा तापमान दर्ज किया गया भावनगर में 45.2 डिग्री सेल्सियस.
0: રાજકોટ ગ્રામ્યમાં આવતા તમામ મુસાફરોની પથિક પોર્ટલ પર નોંધણી કરવા જિલ્લા કલેક્ટરે સૂચન કર્યું છે. દેશ વિરોધી પ્રવૃત્તિ પર નિયંત્રણ મૂકવા રાજકોટ ગ્રામ્યની હોટલ, ધરમશાળા, સમાજવાડી, ક્લબ હાઉસ, રિસોર્ટ કે કોઈપણ વ્યક્તિને ભાડે આપે તો તેની જાણ માલિક કે સંચાલકે પથિક વેબ પોર્ટલ પર કરવાની રહેશે. ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી હરજિંદર કૌરે મહિલાઓની 69 કિલો શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. સ્નેચમાં 96 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 121 કિલોગ્રામ વજન ઉપાડીને આ સિદ્ધિ તેઓએ મેળવી છે. આ શ્રેણીમાં ડીપીઆર કોરિયાના સોંગ કુક હ્યાંગે 112 કિલો સ્નેચ અને 151 કિલો ક્લીન એન્ડ જર્ક સાથે સુવર્ણચંદ્રક જીતીને વિક્રમ બનાવ્યો છે, જ્યારે ચીની તાઇપેઈના ચેન વેન હુઈએ કુલ 239 કિલો વજન ઉપાડીને રજત ચંદ્રક જીત્યો છે. તેમજ જાપાનના મિયાગો યુઈએ 219 કિલો વજન ઉપાડીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ભારતીય ડાક વિભાગ દ્વારા એક રાજ્ય એક જીએસટીના અસરકારક અમલીકરણ માટે અમદાવાદમાં કાર્યશાળા યોજાઈ. તેનો પ્રારંભ કરાવતા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કહ્યું કે હવે નવી વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં એકીકૃત પ્રણાલી તરીકે કાર્ય કરશે, એટલે હિસાબી પ્રક્રિયા, ટેક્સ અનુપાલન તથા નાણાકીય રિપોર્ટિંગ વધુ સરળ અને અસરકારક બનશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. અધિકારીઓ અને કર્મચારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા રાજ્ય સરકારની સૂચના. નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે, રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાની જાહેરાત. કચ્છના મુંદ્રા બંદર પરથી અંદાજે 140 કિલો કેફી પદાર્થોનો જથ્થો કબજે કરાયો. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી ઘટે તેવી શક્યતા. અને ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી હરજિંદર કૌરે કાંસ્યચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો. નમસ્કાર.
3: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
4: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
3: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
4: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
3: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
4: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
5: से साहिर लुधियानवी ने इसे लिखा. आरडी वर्मन का संगीत. कारवा फिल्म से ये गीत, आरडी वर्मन का संगीत.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: કિશોર કુમાર કી આવાજ.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં નેધરલેન્ડ્સ જવા રવાના. પ્રધાનમંત્રીએ તાજેતરમાં યુએઈ પર થયેલા હુમલાની ટીકા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત હવે ગંભીર સુરક્ષા પરિસ્થિતિમાં અન્ય દેશ પર નિર્ભર ન રહી શકે. દેશભરમાં નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ કેસ મામલે પશ્ચિમ બંગાળ સરકારે 3 IPS અધિકારીઓને સસ્પેન્ડ કર્યા અને IPL ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અબુધાબીમાં સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ

0: અલ નહાયાન સાથે વાતચીત કરી તેઓ યુએઈ અને યુરોપને આવરી લેતા પાંચ દેશના પ્રવાસના પ્રથમ તબક્કામાં આજે સવારે યુએઈ પહોંચ્યા હતા. વિમાન મથક યુએઈના રાષ્ટ્રપ્રમુખ દ્વારા તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ સાથે જોડાયેલા વૈશ્વિક પુરવઠા વિક્ષેપ વચ્ચે ઉર્જા સહયોગ અને દ્વિપક્ષીય વેપારમાં વધારો અંગે ચર્ચા કરી હતી. તેમના પ્રારંભિક સંબોધનમાં શ્રી મોદીએ યુએઈ પર તાજેતરના હુમલાઓની સખત ટીકા કરી અને તેમને સંપૂર્ણપણે અસ્વીકાર ગણાવ્યા હતા.
1: यूएई पर हुए हमलों की हम कठोर निंदा करते हैं. यूएई को जिस तरह निशाना बना गया है ये किसी भी रूप में स्वीकार्य नहीं है. इन कठिन परिस्थितियों में आपने जिस संयम करे और बिंदु का परिचय दिखाया है यह बहुत ही सराहनीय है. राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं.
0: મુલાકાત દરમિયાન યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહાયાને શ્રી મોદીને સેરેબ્રાસ ચિપ ભેટમાં આપી હતી. આ અદ્યતન ચિપ્સ ભારતની આગામી 8 એક્સાફ્લોપ સુપર કોમ્પ્યુટિંગ સુવિધાને શક્તિ આપવા તૈયાર છે. સાથે જ શ્રી મોદીએ રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદને વહેલી તકે ભારતની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું હતું. યુએઈની મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રધાનમંત્રી હવે તેમની મુલાકાતના બીજા તબક્કામાં નેધરલેન્ડ જઈ રહ્યા છે. ત્યારબાદ શ્રી મોદી 6 દિવસના પ્રવાસ દરમિયાન સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંયુક્ત આરબ અમીરાત યુએઈના પ્રવાસ દરમિયાન બંને દેશે ઉર્જા અને આર્થિક સહકારને નવી શક્તિ આપવા અનેક મહત્વના કરાર અને પહેલ પર સંમતિ દર્શાવી. અબુધાબીમાં પ્રધાનમંત્રી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહાયાનની બેઠક બાદ પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ બંને નેતાઓએ ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ અને અબુધાબી નેશનલ ઓઇલ કંપની વચ્ચે થયેલા વ્યૂહાત્મક સહકારના કરારનું સ્વાગત કર્યું. તે અંતર્ગત ભારતના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારમાં યુએઈની ભાગીદારી વધારીને 30 મિલિયન બેરલ કરાશે. દરમિયાન યુએઈની સંસ્થાઓ દ્વારા ભારતમાં 5 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રવાસ દરમિયાન કોચીન શિપયાર્ડ લિમિટેડ અને ડ્રાય ડોક્સ વર્લ્ડ દુબઈ વચ્ચે ગુજરાતના કોરિડોરમાં જહાજ સમારકામ ઘટક સ્થાપિત કરવા અંગે પણ સમજૂતી કરાર કરાયા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ સાથે આજે શ્રી સત્યસાઈ જિલ્લાના પુટુપર્થી ખાતે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામ સુવિધાનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે શ્રી સિંહે કહ્યું કે આંધ્રપ્રદેશ ભારતના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા સંરક્ષણ વિઝનના મુખ્ય સ્તંભ તરીકે ઉભરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે નવા શરૂ કરાયેલા સંરક્ષણ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે, ઔદ્યોગિક વિકાસને વેગ આપશે અને યુવાનો માટે મોટા પાયે રોજગારીની તક ઉભી કરશે. શ્રી સિંહે કહ્યું કે ભારત હવે ગંભીર સુરક્ષા પરિસ્થિતિમાં અન્ય દેશ પર નિર્ભર રહી શકે નહીં. તેમણે ભાર મૂક્યો કે સાચી રાષ્ટ્રીય સુરક્ષા આત્મનિર્ભરતા પર આધારિત હોવી જોઈએ. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન હેઠળ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા વિકસાવવામાં આવી રહેલી એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામ સુવિધા ભારતના સ્વદેશી 5મી પેઢીના સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ પ્રોગ્રામ માટે એકીકરણ, વિકાસ અને ફ્લાઇટ પરીક્ષણ કેન્દ્ર તરીકે સેવા આપશે.
2: फ्यूज जो होता है वह किसी भी गोला बारूद का सबसे यह इम्पॉर्टेंट हिस्सा होता है. चाहे आर्टिलरी शेल हो, बॉम्ब हो या कोई भी युद्ध सामग्री हो, बिना भरोसेमंद इलेक्ट्रिक फ्यूज के सब बेकार है. यहां बनने वाले अत्याधुनिक फ्यूज हमारी सेनाओं को ताकत देंगे और यह प्रोजेक्ट हमारी एम्युनिशन मैन्युफैक्चरिंग में सेल्फ रिलायंस आत्मनिर्भरता का एक नया चैप्टर जोड़ेगा.
0: નવી દિલ્હીમાં ચાલી રહેલા બ્રિક્સ ઇન્ડિયા 2026 વિદેશમંત્રીઓની બેઠકના બીજા દિવસે આજે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર યુગાન્ડાના તેમના સમકક્ષ ઓડોંગો જેજે અબુબકરને તેમજ મલેશિયાના વિદેશમંત્રી મોહમ્મદ હસનને મળ્યા. ડોક્ટર એસ જયશંકરે બેઠક દરમિયાન ઇરાન, યુગાન્ડા અને ક્યુબાના વિદેશમંત્રીઓને પણ મળ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે લાંબા સમયથી ચાલતો ભારત યુગાન્ડા સહયોગ આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે બંને નેતાઓએ ખાદ્ય અને આરોગ્ય સુરક્ષા તેમજ ટેકનોલોજીના ઉપયોગ અને ભારતીય સમુદાય અને વ્યવસાય દ્વારા સક્ષમ મજબૂત સંબંધ સહિત અનુભવ અંગે ચર્ચા કરી હતી. મલેશિયાના તેમના સમકક્ષ સાથે કરેલી વાતચીત અંગે શ્રી જયશંકરે કહ્યું તેમણે બંને દેશ વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરી, જેમાં આ વર્ષની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મલેશિયાની મુલાકાતના પરિણામો અંગેની ચર્ચાનો સમાવેશ થાય છે. બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા નવી દિલ્હી પહોંચેલા ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું છે કે ભારત પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી અરાગચીએ કહ્યું કે ઇરાન હોર્મુઝ સમુદ્ર દુનિમાંથી બધા જહાજોને પસાર કરવામાં મદદ કરવા તૈયાર છે. શ્રી અરાગચીએ કહ્યું કે હોર્મુઝ સમુદ્ર દુનિમાં પરિસ્થિતિ હવે ખૂબ જ જટિલ બની

0: ગઈ છે. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંકટનો વાતચીત સિવાય હવે કોઈ ઉકેલ રહ્યો નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્ર સરકારમાં અમદાવાદ ધોલેરા વચ્ચે દેશના પ્રથમ સેમી હાઈસ્પીડ રેલવે કોરિડોર બનાવવાને મંજૂરી આપી છે. હવાઈ માર્ગ, રેલવે અને બંદરના સંગમથી ધોલેરાનો સર્વાંગી વિકાસ થશે. ગુજરાતના ગાંધીનગરમાં આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા ગુજરાતના મુખ્ય સચિવ MK દાસે આ પરિયોજના ધોલેરા સ્માર્ટ સિટીના સર્વાંગી વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, અંદાજીત 20,667 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત થનાર 134 કિલોમીટરના આ રેલવે કોરિડોરથી નમો ભારત ટ્રેનનું સંચાલન કરાશે. આ પરિયોજના આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે કહ્યું, આ પરિયોજનાથી મુસાફરોને ઝડપી, સલામત અને આધુનિક મુસાફરી સુવિધા મળશે, તેમજ વિસ્તારમાં ઉદ્યોગ, લોજિસ્ટિક્સ અને રોજગારમાં પણ નવી ગતિ મળશે. ઉલ્લેખનીય છે, આ પરિયોજનાથી અંદાજીત 284 ગામ અને 5 લાખથી વધુ વસ્તીને લાભ થશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું, વિદ્યાર્થીઓ સરકારની પ્રાથમિકતા છે અને સરકાર તેમના પ્રત્યે સંવેદનશીલ છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા શ્રી પ્રધાને જણાવ્યું, નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા નીટ UG 2026ની પુનઃ પરીક્ષા 21 જૂને યોજાશે. તેમણે ઉમેર્યું કે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને 14 જૂન સુધીમાં પરીક્ષા માટે પ્રવેશપત્ર પ્રાપ્ત થશે.
1: સીબીઆઈ તહ તક જાયેગી, કહાં વો કમાન્ડ ચેન પે બ્રીચ હુઈ હૈ, રાધાકૃષ્ણ કમિટી કો પૂરા પાલન કરને કે ઉપરાંત ભી કહાં વો બ્રીચ હુઈ, ઉસ બ્રીચ કો મેરા પૂરા વિશ્વાસ હૈ સીબીઆઈ કે ઉપર, સરકાર કી પૂરા નેતૃત્વ, સભી વિભાગ ઉસમેં સે ગંભીરતા ચીજ કો લેતે હુએ, શીર્ષ તો નેતૃત્વ ઉસકી લેકે ખૂબ દાયિત્વ લિયા હૈ, ચિંતા કર રહા હૈ, હમ ઇસ બાર માલ પ્રેક્ટિસ હોને નહીં દેંગે.
0: શિક્ષણ મંત્રીએ કહ્યું કે ભવિષ્યમાં થતી અનિયમિતતાઓને રોકવા માટે પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવા પગલાં લેવાશે. આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ કેસ મામલે પશ્ચિમ બંગાળ સરકારે 3 IPS અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. કોલકાતા પોલીસના ભૂતપૂર્વ કમિશનર વિનીત ગોયલ, ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર ઇન્દિરા મુખર્જી અને ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર અભિષેક ગુપ્તાને આજે ફરજમાં બેદરકારી દાખવવા, પીડિતાના માતા પિતાને પૈસા ઓફર કરવા અને સરકારી પરવાનગી વિના મીડિયા બ્રીફિંગ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આજે મીડિયાને માહિતી આપી હતી કે રાજ્ય સરકાર દ્વારા તેમની સામે વિભાગીય તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2024માં પીડિતા ડોક્ટર પર દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી હતી, જે અંગે રાજ્ય, દેશ અને વિદેશમાં ભારે વિરોધ પ્રદર્શન થયા હતા. IPL ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે લખનૌના અટલ બિહારી વાજપેયી લખનૌ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સે 4 ઓવરમાં 1 વિકેટે 31 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ 5મા સ્થાને અને લખનૌ સુપર જાયન્ટ્સ 10મા સ્થાને છે. દરમિયાન ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં નેધરલેન્ડ્સ જવા રવાના. પ્રધાનમંત્રીએ તાજેતરમાં UAE પર થયેલા હુમલાઓની ટીકા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત હવે ગંભીર સુરક્ષા પરિસ્થિતિઓમાં અન્ય દેશ પર નિર્ભર ન રહી શકે. દેશભરમાં નીટ UG પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ કેસ મામલે પશ્ચિમ બંગાળ સરકારે 3 IPS અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. અને IPL ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે આજે, હવે પછી અને આવતીકાલે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ. હવે થોડી જ મિનિટો બાદ આપ સાંભળશો નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. બરાબર 9 વાગે આપ સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ આપકે લીએ. 9 વાગે અને 30 મિનિટે ફિલ્મ સંગીત અને 10 વાગે છાયા ગીત. 10 વાગે અને 30 મિનિટે આપ સાંભળશો ઢલતી જાય રાત.

આવતીકાલે તારીખ 16 મે અને શનિવાર સવારે 6 વાગે અને 5 મિનિટે કાર્યક્રમના આરંભ સાથે આપ સાંભળશો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6 વાગે અને 30 મિનિટે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ અમૃતધારા. 6 વાગે અને 35 મિનિટે શ્રી રામચરિત માનસ ગાન. 6 વાગે અને 45 મિનિટે સંગીત સરિતા અને 6 વાગે 7 વાગ્યા

7:30 કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે અને 8:35 આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 9:30 આજ કે ફનકાર. 10:02 ગુજરાતી ગીત. 10:30 મસ્તીભર્યા ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ પ્રસારિત થશે. 11:00 આપ સાંભળશો થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે અને 11:30 જૂના હિન્દી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. બપોરે 12:05 આપ સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 1:00 સુરીલા સફર. 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર. 2:35 ગુજરાતી ગીતો. 3:00 મન ચાહે ગીત અને 3:30 નાટ્ય તરંગ ડ્રામા અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ચાર વાગે આપ સાંભળશો ગીતો ભરી કહાની પિટારા અંતર્ગત. 5:00 સરગમ. 5:30 ગુજરાતી ફિલ્મી અને બિનફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. 6:00 હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. 7:00 આપ સાંભળશો વિશેષ જયમાલા અમારા મુંબઈ કેન્દ્ર પરથી ફોજી ભાઈઓ માટેનો વિશેષ કાર્યક્રમ. રાત્રે 8:00 આપ સાંભળશો કાર્યક્રમ હવા મહેલ. 8:15 નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9:00 આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીત. 10:00 આપ સાંભળશો છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. તો આ હતું આજે હવે પછી અને આવતીકાલે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમમાં પ્રથમ સાંભળી રાજનીતિ ફિલ્મનું આ ગીત, આદેશ શ્રીવાસ્તવ, શશી અને રોઝાલીના સ્વરમાં.

આપ સાંભળી રહ્યા છો બ્રધર્સ ફિલ્મનું આ ગીત સોનુ નિગમ અને નીતિ મોહનના સ્વરમાં. કાર્યક્રમનો આનંદ માણી રહ્યા છો આપ ચિત્રલોકનો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી.

કિશોર કુમારના સ્વરમાં આપ સાંભળી રહ્યા છો મિસ્ટર એક્સ ઇન બોમ્બે ફિલ્મનું આ ગીત. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર આનંદ બક્ષી.

આપ આનંદ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં ચોરી ચોરી ફિલ્મનું આ ગીત. સંગીતકાર મન્નાડે અને ગીતકાર હસરત જયપુરી.

ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને, ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને, ને ગગન ન રહેવા દીધું આફતાબ આપીને. હવે કશો જ કયામતનો ડર ન રહ્યો મરીઝ, હવે કશો જ કયામતનો ડર રહ્યો ન મરીઝ, હું જઈ રહ્યો છું જગતને હિસાબ આપીને. તો આવું સાંભળીએ કિશોર કુમાર અને સાથી કલાકારોના સ્વરમાં તીન દેવિયાં ફિલ્મનું આ ગીત, એસ ડી બર્મનનું સંગીત અને મજરૂ સુલતાનપુરીની ગીત રચના.

આંખોમાં છલકતો કેફ હશે, હાથોમાં ભરેલા જામ હશે. આંખોમાં છલકતો કેફ હશે, હાથોમાં ભરેલા જામ હશે. બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે તમારું નામ હશે. ઉમરાવજાન ફિલ્મનું આ ગીત આપના રેડિયો સાઇટ પર આશા ભોંસલેના સ્વરમાં, સંગીતકાર ખયામ અને ગીતકાર શહેરયાર.

આશા ભોંસલેના સ્વરમાં ગવાયેલા ઉમરાવ જાન ફિલ્મના અંતિમ ગીત સાથે આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.